નમસ્કાર, સુપ્રભાત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે શ્રાવણ દિનાંક 9 શક સંવત 1948 એટલે કે અષાઢ વદ બીજ, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 31 જુલાઈ 2026ને શુક્રવાર. અત્યારે સવારના 5:59 થઈ છે. અમારી આજની પ્રસારણ સભાનો મંગળ પ્રારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

96.7 FM સાંભળતા સૌ શ્રોતા મિત્રોને સુપ્રભાત. મિત્રો, રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળી અંજલિ મેઢના સ્વરમાં આ ભજન.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો પ્રાતકાલીન કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ મનુભાઈ સોલંકીના સ્વરમાં દાસી જીવનની આરચના.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે નેતૃત્વ. વક્તા છે આરતી શેઠ.
1: નેતૃત્વ એટલે કોઈ એક સંગઠન અથવા વ્યક્તિઓના સમૂહને તેમાંના જ એક વ્યક્તિ દ્વારા નિયંત્રિત અથવા તો સંચાલિત કરવાનો ગુણ. નેતૃત્વનો ગુણ સિદ્ધાંતો સાથે જોડાયેલો છે. આ સિદ્ધાંત જ જે તે વ્યક્તિને સફળ મહાન નેતા બનાવવામાં મદદ કરે છે. બાકી જેને નેતૃત્વ આવડે એ બધા જ કંઈ સફળ નેતા પુરવાર થાય એ જરૂરી નથી. નેતૃત્વના સિદ્ધાંતો મુજબ ચાલનારો નેતા જે તે સંગઠનને યોગ્ય દિશા ચીંધી શકે છે, પ્રોત્સાહિત કરી શકે છે. નેતૃત્વ એ એક જવાબદારી છે. કુશળતાપૂર્વક નેતૃત્વ કરતી વખતે નેતાએ એ જવાબદારીને નૈતિક રીતે નિભાવવી જોઈએ. સંઘના દરેક વ્યક્તિ વચ્ચે પરસ્પર વફાદારી અને પ્રમાણિકતાના ગુણ વિકસાવવા જોઈએ અને જે તે સંગઠન પોતાની અધિકતમ ક્ષમતાને પુરવાર કરી શકે તેવું માર્ગદર્શન કરવું જોઈએ. નેતૃત્વના ગુણ પ્રશિક્ષણ મેળવીને વિકસાવી શકાતા નથી. એ ગુણ તો આપમેળે જ પ્રગટે છે. બધા એક સાથે ચાલતા હોય અને અચાનક જ કોઈ એક આગળ આવીને બીજાને માર્ગ ચીંધનારો બની રહે છે અને બસ એના શિરે નેતૃત્વની જવાબદારી આપોઆપ જ આવી જાય છે. હા, એટલું ખરું કે નેતૃત્વ માટે આગળ આવતા પહેલાં જે તે ક્ષેત્રનું જ્ઞાન હોવું જરૂરી ઘટે છે. સફળ નેતૃત્વ ધરાવનારે સૌથી પહેલાં તો પોતાના ગુણદોષને જાણી એમાં સુધાર લાવવો જોઈએ. સંગઠનમાં રહેલા નાનામાં નાનું પદ ધરાવનાર વ્યક્તિનું પણ સન્માન કરવું જોઈએ. સંઘને એકજૂટ રાખીને સંઘને આગળ વધારી શકાય છે. સામાન્ય રીતે સંગઠનમાં ઉદ્ભવિત જોખમોને ટાળવા માટે જ નેતાની જરૂર પડતી હોય છે. નેતૃત્વ કરનારની નિર્ણય ક્ષમતા ખૂબ જ મજબૂત હોવી જોઈએ. નેતૃત્વ કરવું એ કંઈ કાચા પોચાનું કામ નથી. વર્ગનો મોનિટર પણ સફળ નેતૃત્વ કરી શકે. મજૂર સંઘનો લીડર પણ સફળ નેતૃત્વ કરી શકે. નેતૃત્વ કરવા માટે પદ હોવું જરૂરી નથી, પણ ક્ષમતા હોવી જરૂરી છે. સફળ નેતૃત્વ માટે વ્યક્તિનું પ્રભાવક હોવું પણ એટલું જ આવશ્યક છે. સારું નેતૃત્વ કરવા માટે વૈચારિક બુદ્ધિમત્તાની કાબેલિયત હોવી પણ આવશ્યક છે. નેતૃત્વ કરતા પહેલા જે તે સંગઠન કે ક્ષેત્રના ધારાધોરણ વિશેની માહિતી હોવી પણ જરૂરી છે. અધૂરી માહિતી કે અધૂરી જાણકારી સાથે જો નેતૃત્વ કરશો તો સફળ નેતા ક્યારેય નહીં બની શકો. નેતૃત્વ કૌશલ્ય છે, ગુણ છે. નેતૃત્વ કરનારે દૂરંદેશીપણું કેળવવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરતી વખતે સંતુલિત રહેવું જોઈએ. પક્ષપાત વગર તટસ્થ રહીને નિર્ણય કરવા જોઈએ. તમારા સંગઠને તમારી ઉપર વિશ્વાસ મૂકીને તમને જે કાર્યભાર સોંપ્યો છે એ વિશ્વાસને કાયમ રાખી લક્ષ્ય સાધવું એ સફળ નેતૃત્વનું જમાપાસું છે. નેતૃત્વ કરવું એ જવાબદારીપૂર્વકનું કાર્ય છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે મથી રહેલા સંગઠને તમારા હાથમાં કમાન સોંપી છે તો સાચું માર્ગદર્શક બનવું પહેલી ફરજ બને છે. જો નેતૃત્વ એક સક્ષમ હાથમાં સોંપાયેલું હશે તો પરાજયની શક્યતાઓ ઘટી જાય છે. એક સંગઠનમાં જુદા જુદા વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિઓ હોય છે તો બધાનો તાલમેલ સાધી સાથે લઈને ચાલવું પણ આવશ્યક છે. સંગઠનના નિર્ધારિત લક્ષ્યને નિર્ધારિત સમયમર્યાદામાં પૂરો કરવો એટલું જ જરૂરી હોય છે. જો એકવાર સફળ નેતૃત્વની ખૂબીઓ કેળવાઈ જશે તો સફળ નેતા બનતા તમને કોઈ નહીં રોકી શકે.

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા અમૃતધારામાં નેતૃત્વ, વક્તા હતા આરતી શેઠ. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

0: दीप को वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: તને કોલેજનો ટાઈમ યાદ છે?
2: અરે કોલેજ ની યાદો છોડું, કેટલી વાતો ભૂલી ગયો છું યાર, નો બેંક એકાઉન્ટ પણ યાદ નથી।
3: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે।
2: ક્યાંથી ખબર પડશે?
3: ઉદ્ગમ થી। આરબીઆઈ ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો। બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો।
2: આજે જ સર્ચ કરીશ।
3: તો આજની ચા તારા તરફથી।
4: આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો।

0: બૂટ પોલિશ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. કાર્યક્રમમાં લઈએ નાનકડો વિરામ અને સાંભળીએ પ્રાદેશિક સમાચાર. ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ સાંભળીશું 7:20.

0: અપાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી, વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ, શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ. અને રાજ્યના માનુષ શાહ અને માનવ ઠક્કરે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ છે, જેમાં પ્રથમવાર ઇન્સેન્ટિવ વિતરણની જોગવાઈ સાથે MSME પણ વિશેષ પ્રોત્સાહન અપાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત હોદ્દેદારોના શપથગ્રહણ સમારોહમાં આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, ગુજરાત હવે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, ગિફ્ટ સિટીમાં AI સેન્ટર અને ડેટા સેન્ટર જેવા ભાવિ ક્ષેત્રોમાં અગ્રેસર બની રહ્યું છે. રાજ્ય સરકાર ઉદ્યોગકારોની પડખે છે તેમ જણાવી શ્રી પટેલે મેક ઇન ગુજરાત, મેક ફોર વર્લ્ડના લક્ષ્ય સાથે 5 ટ્રિલિયન ઇકોનોમી અને વિકસિત ભારત 2047ના નિર્માણ માટે ઉપસ્થિત સૌ ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી પોલીસ તંત્ર અને વિવિધ જિલ્લા વહીવટીતંત્ર આગોતરી તૈયારીઓ સાથે સજ્જ છે. NDRF અને SDRFની ટીમો સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસને પણ રાહત બચાવ કામગીરીમાં જોડવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોની સાથે પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા વિવિધ વિભાગો સાથે મળીને સંયુક્ત ઇવેક્યુએશન પ્લાન બનાવ્યો હોવાનું રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું. વિવિધ જિલ્લા કલેક્ટરો દ્વારા પણ ભારે વરસાદની આગાહીને લઈને આગોતરા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. દરમિયાન અમદાવાદ જિલ્લામાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.
1: 31 તારીખ માટે અમદાવાદ જિલ્લાના સ્કૂલ કોલેજીસમાં રજા જાહેર કરવામાં આવી છે. આપણી પાસે જિલ્લામાં 3 ટીમ્સ અવેલેબલ છે, સ્પેસિફિક ટીમ. 1 NDRF ટીમ અવેલેબલ છે અને 2 SDRF ટીમ અવેલેબલ છે. આ ત્રણેય ટીમ આપણે ધોલકા, બાવલા અને સાણંદમાં સ્ટેશન છે અને જે તાલુકામાં અમે લોકોને જરૂરિયાત પડશે એ તાલુકામાં એ લોકોનો ઉપયોગ કરવાના છે. બધા લોકોને અપીલ છે, કારણ કે શક્યતા ભારે વરસાદની છે, તો જ્યાં સુધી એકદમ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન ના હોય ત્યાં સુધી ઘરોમાંથી ન નીકળવાની એક અપીલ છે.
0: અમદાવાદના વિરમગામ તાલુકામાં થુલેટા ડેમ અંગે વિવિધ માધ્યમોમાં ચાલી રહેલા અહેવાલો અંગે ચેકડેમના મૂળ માળખાને કોઈ નુકસાન ન થયું હોવાનું તંત્રએ જણાવ્યું છે. ભારે વરસાદને કારણે માત્ર પાડાનું ધોવાણ થતાં નીચાણવાળા 5 ગામોના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે. અમદાવાદ શહેરમાં અતિભારે વરસાદની આગાહીને લઈને ફાયર વિભાગ દ્વારા 19 મિની ફાઇટર સહિત 17 ઇમરજન્સી ટેન્ડર સ્ટેન્ડ બાય રખાયા છે. તમામ ફાયર સ્ટેશન દર 3 કલાકે સંબંધિત વિસ્તારમાં નિરીક્ષણ કરશે. તાપીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉકાઈ તાલુકામાં નીચાણવાળા વિસ્તારના લોકો અને આશ્રમ શાળાના 139 જેટલા બાળકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ નાગરિકોને કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી.
2: મારી એક વિનંતી જે છે દરેક તાપીજન પાસેથી આ જ છે કે આવતા 36 કલાક આપણા માટે બહુ જ અગત્યના છે. બહુ તો નીચાણવાળો વિસ્તાર છે કે કાચા ઘર છે કે જ્યાં શિફ્ટની જરૂરિયાત જણાય છે. અત્યારે તંત્રની ટીમો જે આમ કામમાં લાગેલા છે અને વધારેથી વધારે સહયોગ આપો. ત્યાં શેલ્ટર હોમમાં બધી વ્યવસ્થાઓ જે છે, સાથે સાથે જે પશુધનને જે છે બધાને ખોલીને રાખો તો એ આપણી રીતે જે છે આમાં સેટ થઈ શકે છે. અને સાથે સાથે ક્યારે પણ કોઈ નાની ઘટના હોય કે મોટી ઘટના હોય જિલ્લા વહીવટીતંત્રનો તાલુકા લેવલે કે સરપંચ લેવલે કે જિલ્લા કક્ષાએ ધ્યાન દોરો.
0: મહેસાણામાં તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનું જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિએ જણાવ્યું હતું.
3: મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર, ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલી છે. તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ ચાલુ છે. વર્ગ 2 કક્ષાના અધિકારીઓની ત્યાં પણ એક નોડલ અધિકારી નિમણૂક કરેલ છે. એ જ રીતે જિલ્લાનો પણ કંટ્રોલ રૂમ અત્યારે આપણો ચાલુ છે. મેં અગાઉ કહ્યું એમ જિલ્લા કંટ્રોલ રૂમમાં 220, 222 અને 220, 299 નંબર ઉપર કોઈપણ વ્યક્તિ જિલ્લાના કોઈપણ ગ્રામ્ય વિસ્તારના કે શહેરી વિસ્તારના કોઈપણ ગામમાં નાનો મોટો બનાવ બને તો તાત્કાલિક અહીંયા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા હું બધાને અનુરોધ કરું છું.
0: અમરેલીમાં ફાયર અને NDRF ટીમોને સ્ટેન્ડ બાય રખાય છે. મોરબીમાં SDRFની 1 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા અને બોટ સલામત સ્થળે બાંધવાની સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં સગર્ભા માતાઓ, ગંભીર દર્દીઓના આગોતરા સ્થળાંતર, ગ્રામ્ય કક્ષાએ શેલ્ટર હોમ અને આરોગ્ય કીટની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવી છે. તો માર્કેટ યાર્ડ ખાતે અનાજનો જથ્થો પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદની

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં MSME ને પણ વિશેષ પ્રોત્સાહન.

0: આગાહીને ધ્યાનમાં રાખીને ડાંગમાં પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુપાલકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગઈકાલે અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને આપત્તિ વ્યવસ્થાપનની બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરાઈ. તો પંચમહાલ, સુરત, વડોદરા અને નવસારી સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyaiar.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ yairnews_abadને ફોલો કરશો. ભારે વરસાદની આગાહીને પગલે સંભવિત સ્થિતિને ધ્યાને રાખી રાજ્યમાં 11 જિલ્લાની શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. આ તમામ જિલ્લાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. અમદાવાદ, વડોદરા, ડાંગ, નવસારી સહિત 11 જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રહેશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે નર્મદા જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદ માટે રેડ એલર્ટ, જ્યારે અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ અંગે હવામાન વિભાગના વડા AK દાસે વધુ માહિતી આપી.
1: 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है. और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, दांग, नवसारी, बलसाड, तापी, दमन, दादरा नगर हवेली, दक्षिण के सारे जिला ही रेड वार्निंग में है. सौराष्ट्र कच्छ में रेड वार्निंग भावनगर और बोटाद के लिए दिया गया है.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલાક તાલુકામાં વરસાદ નોંધાયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના કેટલાક તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં વહેલી સવારે 4 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો હતો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ. દુબઈથી અમદાવાદ આવી પહોંચેલી એક મહિલા મુસાફરની તપાસ કરતા તેમની પાસેથી માન્ય દસ્તાવેજો વિનાના 24 કેરેટના 240 ગ્રામ વજનના સોનાના ઘરેણા મળી આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા 1 સપ્તાહમાં જ 75 લાખથી વધુની કિંમતનું સોનું પકડી પાડવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ATSના મુખ્ય મથકની મુલાકાત લઈ ATS અને ચેતક કમાન્ડો ફોર્સની કામગીરી અને ઓપરેશનલ ક્ષમતાઓનું નિરીક્ષણ કર્યું. તેમણે સમીક્ષા બેઠક યોજી રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને પડકારો સામે લડવા માટેની વ્યૂહરચના પર ખાસ ભાર મૂક્યો. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIની મુલાકાત લઈ સંસ્થાના વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી. તેમણે ITIના વિદ્યાર્થીઓ દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા તૈયાર કરાયેલા 15 જેટલા વિભિન્ન મોડલ અને પ્રોજેક્ટ્સનું પ્રદર્શન નિહાળ્યું. શિક્ષણ રાજ્યમંત્રી રેવાબા જાડેજાએ બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતેથી જિલ્લા સમરસ વિદ્યાસેતુ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મંત્રીએ વિદ્યાર્થીઓને ફરી શાળાએ લાવવાની કામગીરી કરવા બદલ 10 શિક્ષકોને સન્માનિત કર્યા. નવી દિલ્હી ખાતે રમાયેલી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતીય પુરૂષ ટીમે મલેશિયાને 3-2 હરાવી સુવર્ણચંદ્રક જીત્યો. ભારતીય ટીમે મલેશિયાના સિદી ફેવનજુંગને 11-7, 11-7 પરાજય આપી સુવર્ણચંદ્રક જીત્યો. વિશ્વ ટેબલ ટેનિસ ડબલ્સ રેન્કિંગમાં વિશ્વની 2 નંબરની જોડી ગણાતા ગુજરાતના માનવ ઠક્કર અને મનુષ શાહે આ ટુર્નામેન્ટમાં અદ્ભુત પ્રદર્શન કર્યું. આગામી 15 ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરાશે અને તૈયારીઓને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં MSME પણ વિશેષ પ્રોત્સાહન અપાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી, વહીવટી અને પોલીસ તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ, શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ અને રાજ્યના માનુષ શાહ અને માનવ ઠક્કરે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: યાર, GPSC અને UPSC ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું

0: કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
4: હરે ઘ

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: बजे सिर्फ विविध भारती पर. तो सुनना न भूलिएगा विविध भारती, देश की सुरीली धड़कन.
4: विविध भारती से आप सुन रहे हैं कार्यक्रम हम है राही प्यार के. आज हम याद कर रहे हैं पार्श्व गायक मोहम्मद रफी को. आज है उनकी पुण्यतिथि और कार्यक्रम भूले बिस्तरे गीत में हमने आपको उन्हीं के गाए गीत सुनाए हैं और हम है राही प्यार के भी उन्हीं के गीतों से सजा हुआ है. अगला गीत आपको सुनवा रहे हैं प्यार का मौसम. इस फिल्म से मोहम्मद रफ़ी और लता मंगेशकर की आवाज़ों में मजरू सुल्तानपुरी के बोल आर डी बर्मन की बनाई तर्ज़.

શ્રોતા મિત્રો, હમણાં આપ માણી રહ્યા હતા કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. થોડીક ક્ષણોમાં બરાબર 7:45 સાંભળશો ગુજરાતીમાં સમાચાર. તે પહેલાં સાંભળીએ આ વિજ્ઞાપન.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીક રોકવા અને પારદર્શક પરીક્ષા પ્રણાલી માટે સરકાર પ્રતિબદ્ધ. સંસદમાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 18ના મોત, જ્યારે 24 લોકો ભૂગર્ભમાં દટાયા. હવામાન વિભાગની આગામી 48 કલાક દરમિયાન ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી. અંડર 17 વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહરાવતે રજત ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 બંને ગૃહમાં પસાર થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી બનાવવા માટે સતત એક પછી એક પગલાં લઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા ઘણા દાયકાઓથી દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પેપર લીકની સમસ્યાઓનો સામનો કરી રહી છે અને તેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
1: इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिला करके चले. बहुत बहुत धन्यवाद.
0: શ્રી મોદીએ ભાર મૂક્યો કે કોઈપણ રાજ્યમાં પરીક્ષામાં ગેરરીતિ આચરનારા પરીક્ષા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
1: પિછલે કઈ દશકો સે હર રાજ્ય ઓર કેન્દ્ર સરકાર ઇસ પ્રકાર કી પેપર લીક કી પરેશાની ઝેલ રહા હૈ. બચ્ચો કે ભવિષ્ય કો ભી ઇસકે કારણ સંકટ પેદા હો રહા હૈ. ઇન સબ કો ધ્યાન મે રખતે હુએ દેશવ્યાપી સભી રાજ્યો મે ભી ઓર કેન્દ્ર મે ભી શિક્ષા પદ્ધતિ મે સુધાર અનિવાર્ય હો ગયા. टेक्नोलॉजी के भरपूर उपयोगी आवश्यकता हो गई और साथ साथ फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग, देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग, उनको बख्शा नहीं जाएगा.
0: સંસદે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. રાજ્યસભાએ ગઈકાલે તેને મંજૂરી આપી, જ્યારે બુધવારે લોકસભામાં આ બિલ પસાર થયું હતું. જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ બિલ રજૂ કર્યું હતું. આ વિધેયકમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી ઘણી આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. આવા કેસોના ઝડપી નિકાલ માટે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત સ્થાપિત કરવાની પણ જોગવાઈ છે. અગાઉ ગૃહમાં બિલ રજૂ કરતા ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે કોઈને પણ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં નાખવા દેવામાં આવશે નહીં. સંસદે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026ને ગઈકાલે મંજૂરી આપી દીધી છે. રાજ્યસભાએ બુધવારે આ બિલ પસાર કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં વધુ સુધારો કરવા માટે આ બિલ રજૂ કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય વંદે માતરમને રાષ્ટ્રગાન, જણગણમન અને સમાન બંધારણને સંરક્ષણ આપવાનો છે. આ ગુનાઓ માટે 3 વર્ષની કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 24 લોકો ભૂગર્ભમાં ફસાઈ ગયા છે. માહિતી અનુસાર ઘાતક વિસ્ફોટના કલાકો પછી શરૂઆતમાં 7 ખાણીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને બાદમાં 11 વધુ મૃતદેહો મળ્યા હતા. સરકારી ખાણ નિરીક્ષકે જણાવ્યું કે જ્યાં સુધી ફસાયેલા બધા ખાણીઓ મળી ન આવે ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રહેશે. પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા નાગરિકો પર કરાયેલી હિંસા બાદ જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે, જેમાં 40થી વધુ લોકો માર્યા ગયા છે. સ્થાનિક સત્તાવાળાઓ હવે મૂળભૂત અધિકારોની માંગ કરતા મહિલા પ્રદર્શનકારીઓને નિશાન બનાવી રહ્યા છે. રાવલકોટ અને મીરપુરમાં દમનનો વિરોધ કરી રહેલી મહિલાઓ પર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો છે. આ તણાવ વચ્ચે જ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રાદેશિક ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે દેખાવકારોએ પોતાની માંગણીઓ સ્વીકારવા માટે ઇસ્લામાબાદ પર દબાણ લાવવા મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરવાનો નિર્ણય પણ લીધો છે. વિશ્લેષકોનો દાવો છે કે વિરોધ શરૂ થયા પછી માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા 125ને વટાવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે નશામુક્ત ભારત અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે. રાજ્યસભામાં પ્રશ્નકાળમાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતા કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, દેશને નશામુક્ત બનાવવા તમામ આધ્યાત્મિક સંગઠન, કોલેજ, વિશ્વવિદ્યાલય અને મેરા ભારતના યુવાનો એક મંચ પર આવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને

0: મારા એક ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABID ફોલો કરશો. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને આવતીકાલ સુધી દરિયો ન ખેડવા જવાની સૂચના પણ આપવામાં આવી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્ય વહીવટીતંત્ર સતર્ક છે અને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
1: મોસમ વિભાગને આજ મધ્ય ઓર દક્ષિણ ગુજરાત કે 13 જિલ્લો મેં અત્યધિક ભારી બારિશ કા રેડ અલર્ટ જારી કિયા હૈ, જિનમેં અહમદાબાદ, આણંદ, સુરત, નવસારી ઓર વલસાડ જિલ્લે શામિલ હૈ. સભી ઉચ્ચ જોખિમ વાલે ક્ષેત્રો મેં પ્રશાસન ઓર આપદા પ્રબંધન ટીમે પૂરી તરહ સે મુસ્તૈદ હૈ. એહતિયાત કે તોર પે અહમદાબાદ, નવસારી, ભરૂચ સહિત કઈ પ્રભાવિત જિલ્લો મેં આજ સ્કૂલ ઓર કોલેજ બંધ રહેંગે. ઇસ બીચ રાજ્ય સરકાર ને જિલ્લા પ્રશાસન કો નીચલે ઓર બાઢ કે આશંકા વાલે ક્ષેત્રો મેં રહેને વાલે લોગો કો તેજી સે શેલ્ટર હોમ મેં સ્થાનાંતરિત के सख्त निर्देश दिए हैं. अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: આ સાથે જ મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે માટે જે વરસાદ છે તેમના માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે અરુણાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, કેરળ અને માહેના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. IMD આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત, પંજાબ, કોકણ, ગોવા, ઓડિશા, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ આવી જવામાંની પરિસ્થિતિઓની આગાહી છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, લક્ષદ્વીપ, તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં દિવસ દરમિયાન વીજળી અને જોરદાર પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારત, છત્તીસગઢ, ગુજરાત ક્ષેત્ર અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. કેરલમમાં આજે 14 જિલ્લામાંથી 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કેરલમમાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહીની સાથે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અંડર 17 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહેરાવતે રજત ચંદ્રક જીત્યો છે, જ્યારે કામના બબલ અને ગરિમાએ અઝરબૈજાનના બાકુમાં મહિલા સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 57 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં નિકિતાને અમેરિકાની એપેનેસા એલિસન સામે 0-6 હારનો સામનો કરવો પડ્યો. 49 કિલોગ્રામ કેટેગરીમાં કામના બબલે ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચમાં રશિયાની ખેલાડીને 3-2 હરાવી, 73 કિલોગ્રામ કાંસ્ય ચંદ્રક મેચમાં ગરિમાએ સ્પેનની પોલા બેનેક્સા પેરેઝને હરાવી હતી. ગ્લાસ્ગો ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેટ લિફ્ટર લવપ્રીત સિંહે પુરૂષોના 110 કિલોગ્રામ વર્ગમાં રજત ચંદ્રક જીત્યો હતો, જ્યારે સીમા કાલીરામનાએ મહિલા ડિસ્કસ થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા ડિસ્કસ થ્રો સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ સીમા કાલીરામન્નાને અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કાલીરામન્નાની સિદ્ધિની પ્રશંસા કરતાં કહ્યું કે તે તેમની દ્રઢતા, સમર્પણ અને સખત મહેનતનું પ્રમાણ છે. આ સફળતા યુવા મહિલાઓને રમતગમતમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપશે. ઓસ્ટ્રેલિયા 8મા દિવસે 110 મેડલ સાથે સ્પર્ધામાં આગળ રહ્યું, જ્યારે ભારત 70 મેડલ સાથે 10મા સ્થાને હતું. ભારતના મેડલની સંખ્યામાં 3 સુવર્ણ, 10 રજત અને 4 કાંસ્યનો સમાવેશ થાય છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના અખબારોમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી અને જંતર મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન પર સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણી સહિતના સમાચારો મુખ્ય શીર્ષકમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર લખે છે, રાજ્યના 15 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ, અધિકારી કર્મીઓની રજાઓ રદ, સૈન્ય સ્ટેન્ડબાય, સ્કૂલ કોલેજોમાં રજા જાહેર. સંદેશનું મુખ્ય શીર્ષક છે, અસાધારણ સ્થિતિમાં પેલેટ ગન ચલાવી શકાય, સુપ્રીમ. નવગુજરાત સમય લખે છે, અમેરિકાના 3 ફાઇટર જેટ્સ નષ્ટ કર્યા હોવાનો ઈરાનનો દાવો.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીક રોકવા અને પારદર્શક પરીક્ષા પ્રણાલી માટે સરકાર પ્રતિબદ્ધ. સંસદમાં જાહેર પરીક્ષા, ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 18ના મોત, જ્યારે 24 લોકો ભૂગર્ભમાં દટાયા. હવામાન વિભાગની આગામી 48 કલાક દરમિયાન ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અંડર 17 વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહેરાવતે રજત ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: FM 96.7 પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, હવે સાંભળશો ઝરોખા અંતર્ગત હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: શ્રદ્ધા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 8 વાગે દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો સમાચાર પ્રભાત.
5: ભી આને લગા વાઇફ કબ સે બોલ રહી હૈ સોલર પેનલ લગવાને કે લિયે, બોલતી હૈ સરકાર સબસિડી ભી દે રહી હૈ. મેને જિનકો પૂછા સબકા બિજલી બિલ ઝીરો આ રહા હૈ, ઇસ બાર તો લગવા હી દેતા હું. જબ બિજલી મુફ્ત મિલતી હૈ તો લે ક્યું નહીં રહે ભાઈ. आप भी लगवा ही दो. पीएम सूर्य घर मुफ्त बिजली योजना जुड़ने के लिए रजिस्टर करें.

0: વિશેનો અભિપ્રાય આપવા માંગુ છું.
1: શેના વિશેનો અભિપ્રાય?
0: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિશે. તમને ખબર છે ના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ. શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ. પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટેડ હતી.
1: ઓ, ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે?
0: એ જ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ, દૂર દૂર રહેતા લગ્ન ઇચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે. પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો. રૂબરૂ મળવાનો મહત્વ જેટલો કહું ઓછું જ છે કે.
1: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે, ખરું ને?
0: બિલકુલ. અમે સમજ્યા છીએ કે આજકાલની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્નો તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસે સમયનો અભાવ છે. એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100ની આસપાસ મીટઅપ ઇવેન્ટ્સ યોજ્યા છીએ.
1: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
0: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલે છે, જેની નોંધણી ચાલુ જ છે. કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે. પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 26 77991 આ નંબર પર. 1800 26 77991 અને વેબસાઇટ www.anurupvivah.com. પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે. એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
0: શ્રોતાઓ, કાર્યક્રમમાં આવવાની ઘણા લાભ છે. કાર્યક્રમમાં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય. અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે.
1: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા. પ્રતીક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
0: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે. અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય. છોકરીઓ 199+ GST ભરવાના રહી છીએ. છોકરાઓ 299+ GST ભરવાના રહી છીએ. બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ ફીમાં 1 વર્ષ માટે મેમ્બરશીપ મળશે.
1: અરે વાહ, તો ચાલો ગુજરાતી કન્યાઓ, 235 રૂપિયામાં સંમેલન અને મેમ્બરશીપ બંને મળી રહી છે. પ્રતીક્ષાબેન, તમે આજે અહીંયા આવ્યા અને આપણા ગુજરાતી સમુદાય માટે દર વખતની જેમ કંઈક નવું લાવ્યા તે બદલ આભાર.
0: તમારા પણ આભાર, શ્રોતાઓના પણ આભાર.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 26 77991 આ નંબર પર. 1800 26 77991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળીએ વિવિધ ભારતી મુંબઈ પરથી કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો અમદાવાદ કેન્દ્ર. સવારના 10 થવાવ્યા છે. થોડીક ક્ષણોમાં સાંભળી અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પેપર લીક રોકવા અને પારદર્શક પરીક્ષા પ્રણાલી માટે સરકાર પ્રતિબદ્ધ. સંસદમાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. સંસદમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026ને પણ મંજૂરી મળી. પીએમ મોદી નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે. આજે દેશ ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શહીદ ઉધમસિંહને 87મા શહીદ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. બલુચિસ્તાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 32ના મોત, જ્યારે 10 ભૂગર્ભમાં દટાયા. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં MSMEને પણ વિશેષ પ્રોત્સાહન અપાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ATS અને ચેતક કમાન્ડો ફોર્સની કામગીરી અને ઓપરેશનલ ક્ષમતાઓનું નિરીક્ષણ કર્યું. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોનાના દાગીના સાથે ઝડપાઈ. હવામાન વિભાગની આગામી 48 કલાક દરમિયાન ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી. વહીવટી અને પોલીસ તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ. શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક

0: બેઠકમાં રાજ્યના 106 તાલુકામાં વરસાદ નોંધાયો. રાજ્યના માનુષ શાહ અને માનવ ઠક્કરે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો. અને અંડર 17 વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહરાવતે રજત ચંદ્રક જીત્યો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 10:02 થઈ છે. શ્રોતા મિત્રો, સમય થયો છે ગુજરાતી ગેરફિલ્મ સંગીતનો. કાર્યક્રમમાં પ્રથમ સાંભળી કમાલ ત્રિવેદી, નિશા ઉપાધ્યાય અને સાથીઓના સ્વરમાં આ ગીત.

0: કર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
0: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: નિશા ઉપાધ્યાય અને સાથીઓના સ્વરમાં હવે સાંભળી ભાગ્યશ જાની આ રચના.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: મિતાલી સિંઘ અને ભૂપિન્દર સિંઘના સ્વરમાં હવે સાંભળી તુષાર શુક્લની આ રચના.

શ્રોતા મિત્રો, હમણાં આપ માણી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

0: શ્રોતા મિત્રો, સમય થયો છે રંગીન અને ધમાકેદાર કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમનો. તો તૈયાર થઈ જાઓ મસ્તી, ડાન્સ અને ધમાકેદાર બીટ્સની સફર માટે. હું છું આપની મિત્ર જાનકી. લઈને આવી છું કાર્યક્રમમાં પ્રથમ ગીત બધાઈ હો ફિલ્મથી, જેને સ્વર આપ્યો છે ગુરુ રંધાવા અને નેહા કક્કરે.
1: પ્રકાર થી પીએમ જય.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: श्रोता मित्रों, हवे सांभळी विशाल शेखरना संगीत, कुमारना शब्दों अने विशाल ददलानी तथा बेनी दयालना जोशीला अवाज साथे વોર ફિલ્મનું આ ગીત. તકિન

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ઓમકારા ફિલ્મનું ગીત, સુનિધિ ચૌહાણ અને સુખિંદર સિંઘના સ્વરમાં. આ ગીતમાં સંગીત છે ગુલઝારનું, શબ્દો છે વિશાળ ભારદ્વાજના.

હવે સાંભળીએ ગુડ ન્યૂઝ ફિલ્મનું ગીત, દિલજીત દોસાંઝ, સુખબીર અને ધ્વનુ ભાલુશીલના સ્વરમાં, જેને સંગીત આપ્યું છે તનિષ્ક બાગચી, લલ્લી મુંડી અને મંજ મુસિકે.

હવે સાંભળીએ પ્રીતમની સંગીત રચના મિકા સિંહના સ્વરમાં. ફિલ્મ છે જબ વી મેટ અને શબ્દો છે ઇરશાદ કામિતના.

નેહા કક્કર, મીકા સિંગ અને કુમાર સાનુના સ્વરમાં હવે સાંભળીએ સિમ્બા ફિલ્મનું આ ગીત, જેને સંગીત આપ્યું છે તનિષ્ક બાગચીએ. શબ્દો છે શબ્બીર અહેમદના.

મિત બ્રોસની સંગીત રચના હવે સાંભળીએ. જોનીતા ગાંધી, નકાશ અઝીઝના સ્વરમાં. ફિલ્મ છે ડ્રીમ ગર્લ.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ અહીં સમાપ્ત થાય છે. સવારના 11 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 26 ગ્રાસરૂટ ઇનોવેટર્સનું સન્માન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી શહીદ ઉધમસિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે હિન્દી સાહિત્યકાર મુનશી પ્રેમચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ઇરાકી સરકારના પ્રવક્તા હૈદર અલી અબાદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો કે આ હુમલાઓ ઇરાકી સરકાર સાથે સંકલિત હતા. સાઉદી અરેબિયા અને અન્ય 13 દેશોએ પશ્ચિમ એશિયાના મુખ્ય જળમાર્ગોમાં શિપિંગને સુરક્ષિત રાખવા માટે દરિયાઈ સંરક્ષણ ગઠબંધનની જાહેરાત કરી. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગર આઈટીઆઈની મુલાકાત લઈ સંસ્થાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ બોટાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતેથી જિલ્લા સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આગામી 15 ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવનાર હોય જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ શરૂ. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ નવનિયુક્ત જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો માટે એક દિવસીય ક્ષમતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો. ડાંગ જિલ્લાના આહવા ખાતે આહવા તાલુકા પંચાયત પ્રમુખ વીણાબેન ગાંગુરડેના અધ્યક્ષસ્થાને આહવા તાલુકા પંચાયતના સામાન્ય સભાની બેઠક યોજાઈ. મહાનદીમાં સતત વધારો થવાને કારણે ઓડિશામાં પૂરની સ્થિતિ વધુ વણસી ગઈ છે. હીરાકુડ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. મુંડલી ડેમના પણ પાણીનું સ્તર પણ વધી રહ્યું છે. ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

અને જ્યારે ખૂબ ખુશ થઈ જાય ત્યારે કોઈક મજાનું ગીત ગણગણવાનું બહાનું શોધે છે. અને બિલકુલ એ જ રીતે એક મીઠા મધુરા અને સુરીલા બહાના સાથે હું આપની દોસ્ત આસ્થા આવી ગઈ છું આપને મળવા 96.7 FM પર લઈને થીમ આધારિત ફિલ્મ ગીતોનો કાર્યક્રમ દિલ સે. તો મિત્રો, ક્યારેય તમે ધ્યાનથી જોયું છે કે ક્યારેક ક્યારેક એવું થાય કે કોઈક આપણને ક્યાંક કંઈક વસ્તુ કહી દે, કંઈક વાત કહી દે અને અચાનકથી આપણને જાણે કે થોડુંક ખોટું લાગી જાય, થોડુંક માઠું લાગી જાય, કોઈ આપણાથી કે આપણે કોઈકનાથી જાણે કે નારાજ થઈ જઈએ, રૂઠી જઈએ અને પછી એના પછી શરૂ થઈ જાય સિલસિલો માનવાનો અને મનાવવાનો. બસ તો આજે એ જ માનવા, મનાવવાના, રૂઠવાના અને નારાજ થઈ જવાના સિલસિલાથી ગૂંથાયેલા કેટલાક ગીતો આપના માટે લઈને આવ્યા છીએ કાર્યક્રમ દિલસેમાં. તો ચાલો શરૂઆત કરીએ કાર્યક્રમની એ ગીત સાથે જેમાં જનાબ શમ્મી કપૂર થોડા નારાજ છે મોહતરમા આશા પારેખથી, અને આશા પારેખ તેમને મનાવતા મનાવતા તેમની પાછળ જતા જતા સુમધુર ગીત ગાઈ રહ્યા છે. વેલ, આમ જોવા જઈએ તો આવું બહુ ઓછું બનતું હોય છે કે ક્યારેક કોઈક અભિનેતા નારાજ હોય અને અભિનેત્રી એને મનાવે, પણ ભાઈ આ તો ફિલ્મી દુનિયા છે, અહીં કંઈ પણ થઈ શકે છે. બસ તો એ જ ગીત હવે આપના સુધી. તીસરી મંઝિલ ફિલ્મનું ગીત આશા ભોસલે, મોહમ્મદ રફીનો સ્વર, રાહુલ દેવ બર્મનની ધૂન, મઝરૂહ સુલતાનપુરીના શબ્દો.

મિત્રો, આમ જોવા જઈએ ને તો નારાજ થવું અને પછી માની જવું એ દરેક વ્યક્તિનો અધિકાર છે, અને દરેક વ્યક્તિની કદાચ ફિતરત છે, સ્વભાવ છે એમ પણ કહી શકાય. પણ મારું માનવું એવું છે કે જ્યારે તમે નારાજ થાઓ ને તો સામેવાળા પક્ષનું પણ તમારે ધ્યાન રાખવું અને ફટાફટ માની પણ જવું, તો જ સંબંધોમાં મધુરતા અને મીઠાશ જળવાઈ રહેશે. અને જો તમે સામે પક્ષે હો, એટલે કે તમે મનાવવાવાળાના પક્ષે હો, તમારાથી કોઈ નારાજ થયું હોય તો પછી તમારે મનાવવા માટે એવા શબ્દોનો ઉપયોગ કરવો કે જેના કારણે વાત વધુ વણસે નહીં અને સંબંધમાં મીઠાશ જળવાઈ રહે અને સામેવાળા તરત જ માની જાય. તમારો શું વિચાર છે? વેલ, એ વિશે વિચારતા વિચારતા આવો સંભળાવું તમને આરઝુ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, શંકર જયકિશનની ધૂન, હસરત જયપુરીના શબ્દો.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: यार जीपीएससी ने यूपीएससी की तैयारी तो करवी छे, पण शू करवू अने क्यांथी शुरू करवू कई समझातु नथी।
2: अरे चिंता ना कर, गुजरात सरकार ना शिक्षण विभाग द्वारा राज्यना विद्यार्थियों माटे फ्री कोचिंग शुरू थनार छे। तेमा राज्यनी 10 यूनिवर्सिटी अने कॉलेजों मा जीपीएससी अने यूपीएससी माटे क्लासेस शुरू थनार छे।
1: केवी रीते अप्लाय करी शकाय?
2: बहु सरळ छे। www.gtuadm.samarth.edu.in पर जईने अप्लाय करो।
3: अने हां, याद राखजो छेल्ली तारीख 1 ऑगस्ट छे। वधु माहिती पोर्टल पर उपलब्ध छे।
4: 96.1 मेगाहर्ट्ज पर आप जोड़ाया छो विविध भारतीनी विज्ञापन प्रसारण सेवा अहमदाबाद केंद्र साथे अने सांभळी रह्या छो थीम आधारित फिल्म गीतोनो कार्यक्रम दिल से। आज दिल से कार्यक्रम अंतर्गत बात थई रही छे नाराज थवानी, मानवानी अने मनावानी, तो ए ज वातने आगळ वधारे। मित्रों, एम कहेवामां आवे छे कि ज्यारे वात कंईक बीजा पाटे चढ़ी जाए ने तो वात वातमां वात वधी जती होय छे, अने पछी क्यारेक અમસ્તા જ નારાજગી જે હોય છે તે મનદુખમાં પરિવર્તિત થઈ જતી હોય છે, અને પછી આપણે એટલે કે કોઈ પણ વ્યક્તિ જાણે કે એ સંબંધથી દૂર ચાલ્યું જાય છે, એનું દિલ દુખાઈ જાય છે, એને માઠું લાગી જાય છે અને અંદરથી એ તૂટી જાય છે, અને પછી એક એવી ચૂપકીથી એક એવો સન્નાટો પોતાની જગ્યા સંબંધમાં લઈ લે છે કે આ સંબંધ ફરીથી ક્યારે એના અસલી મિજાજમાં એના અસલ સ્વભાવમાં પાછો વળી શકતો નથી। તો આ વાત સુધી વાત પહોંચે એ પહેલાં જ જ્યારે માણસ થોડો આપણાથી ખપા હોય ને ત્યારે જ એને મનાવી લેવો, એમાં જ સૌથી વધુ સમજદારીની વાત છે। અને જો તમારાથી કોઈક થોડું ખપા છે તો તેને આ ગીત સંભળાવીને તમે મનાવી શકો છો, તો બસ મોકલી આપો આ ગીત એમને। ફિલ્મ શારગીતનું ગીત, લતા મંગેશકર અને મોહમ્મદ રફીનો સ્વર, લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂન અને મઝરૂહ સુલતાનપુરીના શબ્દો।

મિત્રો નારાજ થઈ જવું અને પછી મનાવવું અને પછી માની જવું અને પછી ખુશ પણ થઈ જવું. આમ જોવા જઈએ ને તો જીવનની એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. અને એવી જ રીતે અવિરત ગીતો ચાલી રહ્યા છે આપણે ત્યાં, એટલે કે 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પર. તો ચાલો તમે મારાથી નારાજ થઈ જાઓ એ પહેલાં કાર્યક્રમનું હવે પછીનું ગીત આપના સુધી પહોંચાડી રહી છું. મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં આ ગીત આપ સાંભળશો. મઝરૂહ સુલતાનપુરીની શબ્દરચના, એસ ડી બર્મનનું સંગીત, ફિલ્મ કાલાપાની.

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: બસ તો મિત્રો, આ દિલ સે કાર્યક્રમના સફરમાં જો મારાથી તમે કદાચ નારાજ થઈ ગયા હોય તો આ ગીત મારા તરફથી તમારા માટે. આર પાર ફિલ્મનું ગીત, ગીતા દત્તનો સ્વર, ઓપી નૈયરનું સંગીત, મઝરૂહ સુલતાનપુરીની શબ્દરચના.

અને આ સાથે શ્રોતા મિત્રો, થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલ સે અહીં પૂરો થયો. આજે વાત કરી રહ્યા હતા રૂઠવાની, નારાજ થવાની, માનવાની અને મનાવવાની. બસ, તો તમે ક્યાંય ન જતા, થોડી ક્ષણો બાદ અમે લઈને આવીશું જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરણનું. 96.7 મેગાહર્ટ્ઝ આ છે વિવિધ ભારતી અમદાવાદ.

96.7 મેગાહર્ટઝ શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને અમે લઈને આવી ગયા છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમની શરૂઆતમાં જ એક વાત આપની સાથે વહેંચવી છે. કદાચ આપ જાણતા જ હશો મિત્રો કે આજે છે વીતેલા જમાનાના પ્રસિદ્ધ પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીશ્રીની પુણ્યતિથિ. મોહમ્મદ રફી એટલે પ્લેબેક સિંગિંગમાં, પાર્શ્વ ગાયિકામાં એક એવું અજોડ નામ કે જેમની બહુમુખી પ્રતિભાને કારણે તેઓ આપણા દિલ પર હંમેશાથી રાજ કરે છે. તેમના ગીતોમાં રોમાન્સ હોય, દેશપ્રેમ હોય, ઝઘડો હોય, નારાજગી હોય, કોઈ પણ ભાવ હોય તે તેમના અવાજના ઊંડાણ સાથે, ભાવનાત્મક ઊંડાણ સાથે તેઓ આ બધા જ ભાવને ખૂબ સારી રીતે આપણા મનસ પટેલ સુધી પહોંચાડતા. અનેક ભાષાઓમાં કેટલાય ગીતો તેમણે રેકોર્ડ કર્યા અને જો એમના ગીતોની વાત કરીએ અથવા તો એમના કેટલાક સિલેક્ટેડ ગીતોની વાત કરીને તો પણ કદાચ આજનો આખો કાર્યક્રમ એમાં જ નીકળી જાય. વેલ, આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કરીને કાર્યક્રમનું પહેલું ગીત તેમના નામે.

પગલા કહી કા. આ ફિલ્મનું ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. મોહમ્મદ રફીનો સ્વર હતો, શંકર જયકિશનની ધૂન અને હાસરાજ જયપુરીના શબ્દો હતા. અને હવે કાર્યક્રમમાં ચૌદ્વિકા ચાંદ ફિલ્મનું શીર્ષક ગીત આપના માટે મોહમ્મદ રફીનો સ્વર, રવિનું સંગીત, શકીલ બડાયુણીની શબ્દરચના.

0: જંગલી ફિલ્મનું આ ગીત હતું. મોહમ્મદ રફીનો સ્વર હતો, શંકર જયકિશનની ધૂન અને હસરત જયપુરીના શબ્દ હતા. તરન્નમ કાર્યક્રમમાં જૂના હિન્દી ફિલ્મ ગીતો આપ માણી રહ્યા છો અને કાર્યક્રમનો શેષ ભાગ આપ સાંભળશો વિજ્ઞાપન વિરામ બાદ.
1: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
0: કાર્યક્રમ તરન્નુમમાં ફરી એકવાર આપનું સ્વાગત. 96.7 મેગાહર્ટ્ઝ આ છે વિવિધ ભારતી અમદાવાદ. અને હવે કાર્યક્રમમાં આપને સંભળાવવા જઈ રહ્યા છે દોસ્તી ફિલ્મનું ગીત. મોહમ્મદ રફીનો સ્વર, લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂન, મઝરૂહ સુલતાનપુરીના શબ્દો.

જીને કી રાહ આ ફિલ્મનું ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. મોહમ્મદ રફીનો સ્વર હતો, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત હતું અને આનંદ બક્ષીની શબ્દરચના હતી. જૂના ફિલ્મી ગીતોના કાર્યક્રમ તરન્નુમાં આજે યાદ કરી રહ્યા છે સ્વરના બેટા જ બાદશાહ મોહમ્મદ રફીને, અને આજે તેમની યાદના દિવસે કાર્યક્રમનું અંતિમ ગીત તેમના જ નામે મેલા ફિલ્મનું ગીત મોહમ્મદ રફીનો સ્વર, સંગીતકાર નૌશાદ, ગીતકાર શકીલ બડાયણી.

અને આ સાથે શ્રોતા મિત્રો, જૂના ફિલ્મ ગીતોનો કાર્યક્રમ તરન્નુમ પૂરો કરવાની અમને રજા આપશો. 96.7 MHz આ છે વિવિધ ભારતી અમદાવાદ. બપોરના 12 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણમાં, એટલે કે બરાબર 12 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર અપાશે. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત, જ્યારે રાજ્યસભા 3 ઓગસ્ટ સોમવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 110+ કિલોગ્રામ ઇવેન્ટમાં રજતચંદ્રક જીતવા બદલ લવપ્રીતસિંહ અને મહિલા ડિસ્ક થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ સીમા કાલીરામનાને અભિનંદન આપ્યા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે જાહેર પરીક્ષાઓ સુધારા બિલ 2026 પસાર થવું એ પરીક્ષા પ્રણાલીને વધુ ન્યાયી, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ઝારખંડના ભાજપના સાંસદોએ કથિત જેપીએસસી પેપર લીકની સીબીઆઈ તપાસની માંગણી સાથે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું. આજે વહેલી સવારે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા, જેમાં સૌથી વધુ ચીનમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. રાજ્યવ્યાપી ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસના ભાગરૂપે 1 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન ગુજરાત પોલીસે વિવિધ ટેકનોલોજીકલ મદદથી 42 ગુમ થયેલા બાળકોને શોધી કાઢ્યા. છોટાઉદેપુરના નસવાડીમાં ફસાયેલા નાગરિકનું સફળ રેસ્ક્યુ કરાયું. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ વેડાવદર બ્લેકબક નેશનલ પાર્ક ખાતે સમીક્ષા બેઠક યોજી. ખરાબ હવામાનને કારણે કોચીથી માલે જતી ઇન્ડિગોની ફ્લાઇટ અને બેંગલુરુથી કોચી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ તિરુવનંતપુરમ વિમાનમથક ખાતે ડાયવર્ટ કરાઈ. આપત્તિના સમય માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા. રાજ્યકક્ષાએ 5190 અને 1070 અને જિલ્લા કક્ષાએ 1077 હેલ્પલાઇન નંબર કાર્યરત. ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે સુરત મ્યુનિસિપલ કમિશનરે આઝાદનગર રસુલાબાદ વિસ્તારની મુલાકાત લઈ જરૂરી રાહત તથા બચાવ કામગીરી ઝડપી બનાવવા તાત્કાલિક સૂચનાઓ આપી. આજે રાજ્યના 23 જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. રાહત કમિશનરે ઇમરજન્સી વગર બહાર ન જવા લોકોને અપીલ કરી. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને જાહેરાત કરી હતી કે બ્રાઝિલ 3 ઓક્ટોબરે કોલકાતામાં ભારતીય ફૂટબોલ ટીમ સામે આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચ રમશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળામાં આગળ વધીએ. પહેલા આવો સાંભળીએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 12 કલાક અને 5 મિનિટે લઈને આવીશું વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ.

0: કાર્યક્રમ યાદો કી મહેફિલ 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. આજનો કાર્યક્રમ પ્રસ્તુત કરશે અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. બરાબર એક કલાકે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રની પ્રસ્તુતિ કાર્યક્રમ સુરીલા સફર. બપોરે 2ના ટકોરે આપ સાંભળશો વંદે માતરમ એક જય ઘોષ. 2:35 લઈને આવીશું ગુજરાતી ગીતો અને બપોરે બરાબર 3 કલાકે મહિલાઓ માટેનો કાર્યક્રમ સખી સહેલી વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી. બરાબર 4 કલાકે આપ સાંભળશો કાર્યક્રમ પિટારા. પિટારા અંતર્ગત આજે ગીતો ભરી કહાની, કહાની મિસમેચ, લેખિકા ડૉક્ટર જયા આનંદ. બરાબર 5 કલાકે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ. ગુજરાતી ગીતો લઈને આવીશું ફરી એકવાર 5:30 કાર્યક્રમ સુરીલી સાંજ. હિન્દી રેટ્રો ગીતો આપ માણી શકો છો અમારી સાથે બરાબર 6 કલાકે જોડાઈને કાર્યક્રમ સુરીલા સફર. સાંજે બરાબર 7ના ટકોરે લઈને આવીશું કાર્યક્રમ જયમાલા. હાસ્ય નાટિકા રજૂ કરતો કાર્યક્રમ હવા મહેલ. બરાબર 8ના ટકોરે અમારા મુંબઈ કેન્દ્રથી આપ સાંભળશો. આજે આપ સાંભળશો હવા મહેલ અંતર્ગત કહાની, મુનશી પ્રેમચંદ કી કહાની બૂઢી કાકી. 7:15 જરૂખામાં આવતીકાલના કાર્યક્રમોની, આજના શેષ કાર્યક્રમોની વિગતો બાદ નવા ફિલ્મી ગીતો લઈને આવીશું ચિત્રલોક કાર્યક્રમ અંતર્ગત. બરાબર 9 કલાકે કાર્યક્રમ આપકે લીએ, 9:30 કાર્યક્રમ ફિલ્મ સંગીત. બરાબર 10ના ટકોરે કાર્યક્રમ છાયા ગીત. આજનો કાર્યક્રમ આપ સાંભળશો પૂનમ ત્રિપાઠી સાથે. 10:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ઢલતી જાહેરાત. અને આ સાથે શ્રોતા મિત્રો, દેશ વિદેશ અને પ્રદેશના સમાચારો તેના નિયત સમય આપના સુધી પહોંચાડતા રહીશું. તો આપ જોડાયેલા રહો અમારી સાથે 96.7 મેગાહર્ટ્ઝ. આ છે વિવિધ ભારતી અમદાવાદ, દેશની સુરેલી ધડકન.
1: વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા. યાદોં કી મહેફિલ, યે કાર્યક્રમ આપ સુનેંગે બસ કુછ હી પલોં મેં.

0: લાખો કરોડો ચાહકોના દિલમાં ધડકતો રફી સાહેબનો આ અવાજ ક્યારેય ના ભૂલી શકાય. આ અવાજ હતો એક ભારતીય પ્લેબેક સિંગર અને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય અને સફળ ગાયકોમાંના એકનો, ભારતીય ઉપખંડના મહાન અને પ્રભાવશાળી ગાયકોમાં જેમની ગણના થાય છે તેવા મોહમ્મદ રફી સાહેબનો. વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત અભિવાદન. આજના કાર્યક્રમ સાથે ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: ઈસવીસન 1980ની 31 જુલાઈના રોજ મોહમ્મદ રફીનું દેહાવસાન થયું, પણ હજુ પણ એમણે ગાયેલા ગીતોનો જાદુ એવો જ છે. આકાશમાં ચંદ્ર એક જ હોય છે, પણ એની ચાંદની અનેક રૂપે ધરતી પર પથરાય છે. એવી જ રીતે ભારતીય ફિલ્મ સંગીતમાં અવાજ તો ઘણા આવ્યા, પણ એક અવાજ ખાસ હતો,
0: જે અવાજ દરેક હૃદયમાં વિવિધ ભાષામાં પોતાનું સ્થાન બનાવી ગયો. એ અવાજ હતો મોહમ્મદ રફી સાહેબનો. મિત્રો, આજે તેમની પુણ્યતિથિએ તેમને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. સામાન્ય રીતે આપણે તેમને હિન્દી ફિલ્મોના ગીતો માટે યાદ કરીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે રફી સાહેબે ગુજરાતી ભાષામાં પણ કેટલાક અતિ મધુર ગીતો ગાયા છે.
1: તો ચાલો આજે માણીએ રફી સાહેબના કંઠે ગવાયેલા કર્ણપ્રિય ગુજરાતી ગીતો અને કરીએ એના વિશે થોડી વાતો. 1960માં એક ગુજરાતી ફિલ્મ આવી હતી, મહેંદી રંગ લાગ્યો. સંગીતકાર અવિનાશ વ્યાસના સંગીત નિર્દેશનમાં એમણે લતા મંગેશકરજી સાથે એક ગીત ગાયું હતું, જે આજે પણ સાંભળવું ખૂબ ગમે છે.

0: મિત્રો, રફી સાહેબની સૌથી મોટી વિશેષતા હતી ઉચ્ચારની શુદ્ધતા. તેઓ જે ભાષામાં ગાય તે ભાષાનો અભ્યાસ કરતા. ગુજરાતી ગીતો ગાતા પહેલા પણ તેમણે શબ્દોના ઉચ્ચાર પર ખૂબ મહેનત કરી હતી, તેથી આજે પણ તેમના ગુજરાતી ગીતો સાંભળીએ ત્યારે ક્યાંય એવું લાગતું નથી કે આ કોઈ બિન ગુજરાતી ગાયકનો અવાજ છે.
1: મિત્રો, ગુજરાતી સંગીતકારો અને ગીતકારો સાથે પણ રફી સાહેબે ખૂબ જ આત્મીયતાથી કામ કર્યું હતું. તેમની ગાયકીમાં ભક્તિ હોય કે લોકસંગીતનો રંગ કે પછી પ્રેમની કોમળ લાગણી, દરેક ભાવ ખૂબ જ સહજ રીતે વ્યક્ત થાય છે.
0: મિત્રો, ગુજરાતી સંગીત રસિકો આજે પણ તેમના ગાયેલા ગીતો પ્રેમથી સાંભળે છે. રફી સાહેબનો અવાજ ગુજરાતી ભાષાની મીઠાશ સાથે એટલો ભળી જાય છે કે એક ગીત સીધું હૃદય સુધી પહોંચે છે.

મોહમ્મદ રફીના કંઠના કામળ પાથર તો આ સુમધુર ગીત હતું. 1963માં આવેલી ફિલ્મ સત્યવાન સાવિત્રીનું. સંગીતકાર હતા દિલીપ ધોળકિયા. મિત્રો, રફી સાહેબે ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મી ગીતો ઉપરાંત કેટલીક ભક્તિ રચનાઓને પણ પોતાનો સ્વર આપ્યો છે. એમના અવાજમાં ભક્તિની ગંભીરતા અને મધુરતા બંનેનો અદ્ભુત સંગમ જોવા મળે છે.

રફી સાહેબના સ્વરમાં આ હતું ફિલ્મ રમત રમાડે રામનું એક ભક્તિમય ગીત, જેમાં સંગીતકાર હતા અવિનાશ વ્યાસ. 1964માં આવેલી આ ફિલ્મના કલાકાર હતા સંજીવ કુમાર. મિત્રો, એક સાચો ગાયક ભાષાની સીમામાં બંધાતો નથી અને મોહમ્મદ રફી તેનું જીવંત ઉદાહરણ છે. તેમણે કોંકણી, આસામી, ભોજપુરી, ઉડિયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, તમિલ, તેલુગુ, મૈથિલી જેવી અનેક ભાષાઓમાં ગાયું છે.

0: ઉષા મંગેશકર અને સાથીઓ સાથે રફી સાહેબે ગાયેલું આ મસ્ત મજાનું ગીત હતું સન 1977માં આવેલી ફિલ્મ ચંદુ જમાદારનું. શ્રોતા મિત્રો, ભારતીય ભાષાઓ સિવાય એમણે અંગ્રેજી, ફારસી, અરબી, સિંહાલી, ક્રેઓલ અને ડચ જેવી અનેક વિદેશી ભાષાઓમાં પણ ગીતો ગાયા હતા.
1: જો કે હિન્દી, ઉર્દુ અને પંજાબી ભાષા પર એમની વિશેષ પકડ હતી. વિવિધ ભાષાઓમાં થઈને લગભગ 7000થી પણ વધુ ગીતોને પોતાના અવાજ દ્વારા રફી સાહેબે જીવંત બનાવ્યા છે.
0: રફી સાહેબની એક વિશેષતા એ હતી કે તેઓ અભિનેતાના વ્યક્તિત્વ અને શૈલી મુજબ એમનો અવાજ ઢાળી શકતા હતા. 6 ફિલ્મફેર અવોર્ડ્સ અને 1 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી એમની ગાયકી ઝળહળી ઉઠી. 1967માં એમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1: રફી સાહેબના અમર સ્વરોને ફરી ફરી સાંભળીએ એ જ એમની પુણ્યતિથિએ એમને યાદ કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. આ લોકપ્રિય ગાયકને હૃદયપૂર્વકની સંગીતાંજલિ અર્પણ કરીએ. અને આ સાથે જ મિત્રો, હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
1: અને હા, આજના કાર્યક્રમ વિશેના આપના ખાસ અભિપ્રાય ચોક્કસથી મોકલજો, અમે રાહ જોઈશું. પત્ર અને ઈમેલ દ્વારા આપના અભિપ્રાય મોકલવાનું સરનામું છે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsaiyar@gmail.com.

0: તો શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. આજનો કાર્યક્રમ આપે માણ્યો આપની સહિયર મિત્રો અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી સાથે. આજે કાર્યક્રમમાં આપણે યાદ કર્યા વીતેલા જમાનાના પાર્શ્વ ગાયક મોહમ્મદ રફી સાહેબને. 96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે.
1: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિપક્ષોના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ગુજરાતના ઘણા જિલ્લામાં આજ સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો અને આજે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં 4.5ની તીવ્રતાનો આંચકો. સમાચાર વિગતવાર. નીટ મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. આજે સવારે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ઘણા કેન્દ્રીય મંત્રીઓએ તેમના મંત્રાલય સંબંધિત દસ્તાવેજો ગૃહમાં રજૂ કર્યા હતા. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને તેમના મંત્રાલયને લગતા બનાવટી સમાચારોને રોકવા માટેની પદ્ધતિઓની સમીક્ષા અંગે સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી પરની સંસદીય સ્થાયી સમિતિના 22મા અહેવાલમાં સમાવિષ્ટ ભલામણોના અમલીકરણની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. ત્યારબાદ સ્પીકર સીપી રાધાકૃષ્ણને શૂન્ય કલાક શરૂ કર્યો. ઘણા સભ્યોએ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા, જોકે વિરોધ પક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો અને તેમની માંગણીઓ પર દબાણ કર્યું હતું. વિપક્ષો દ્વારા હોબાળો ચાલુ રાખતા ગૃહની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભા પહેલા 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ બપોરે 12 વાગે જ્યારે લોકસભા મળી ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર દિલીપ સૈકૈયાએ જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 વિચારણા અને પસાર કરવા માટે હાથ ધર્યું. ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે વિપક્ષના હોબાળા વચ્ચે વિધેયક રજૂ કર્યું. કોઈપણ ચર્ચા વિના હોબાળા વચ્ચે વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવ્યું. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ ચર્ચામાં ભાગ ન લેવા બદલ વિપક્ષની ટીકા કરી. તેમણે કહ્યું, આ એક મહત્વપૂર્ણ બિલ છે અને સરકાર ચર્ચામાં દરેકની ભાગીદારી ઇચ્છે છે. તેમણે ઉમેર્યું કે વ્યાપાર સલાહકાર સમિતિમાં ચર્ચા માટેનો સમય પહેલાથી જ પસાર થઈ ગયો છે. વિધેયક પસાર થયા બાદ વિપક્ષના હોબાળાને કારણે ગૃહને 3 ઓગસ્ટ સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યું. સરકારે જણાવ્યું છે કે તે વિવિધ ઉચ્ચસ્તરીય અને સત્તાવાર મુલાકાતો દરમિયાન પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા સરહદ પાર આતંકવાદના મુદ્દા અંગે અન્ય દેશો સાથે સતત જાગૃતિ લાવી રહી છે. આજે લોકસભામાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું હતું કે સરકારે 31 દેશો અને 6 બહુપક્ષીય જૂથો સાથે આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથોની સ્થાપના કરી છે, જ્યાં આવા મુદ્દાઓ પર નિયમિતપણે ચર્ચા કરવામાં આવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે ઘણા દેશોએ પાકિસ્તાનને વિનંતી કરી છે કે તે તેની ભૂમિનો કોઈપણ રીતે આતંકવાદ માટે ઉપયોગ ન થવા દે. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરારનો ઉદ્દેશ ઉભરતી તકનીકોનો ઉપયોગ કરીને પરંપરાગત દવામાં સંશોધન, ડિજિટલ

આરોગ્ય ક્ષમતા નિર્માણ અને નવીનતાને મજબૂત બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ ભાગીદારી સંશોધન ઔષધીય વનસ્પતિઓ સહિત મુખ્ય આયુષ ક્ષેત્રોમાં એઆઈને અપનાવવાને વેગ આપશે અને ટેકનોલોજી સક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર આયુષ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે. આ ભાગીદારી હેઠળ મંત્રાલય એઆઈ કોષ પ્લેટફોર્મ પર ડેટા સેટ્સ, મેટાડેટા, એઆઈ મોડેલ, ટૂલકિટ્સ અને સંબંધિત ઉપયોગના કેસ સહિત લાયક આરોગ્ય સંભાળ સંશોધન સામગ્રી શેર કરશે. મંત્રાલયે જણાવ્યું કે આ સહયોગ એડવાન્સ એઆઈ સંશોધનને પ્રોત્સાહન આપશે, આરોગ્ય સંભાળમાં ડિજિટલ નવીનતાને મજબૂત બનાવશે અને પુરાવા આધારિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આયુષ ઇકોસિસ્ટમ બનાવવામાં ફાળો આપશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે વૈશ્વિક દવા નિયમનકારી સંમેલન 2026 આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવશે અને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઇનોવેશન હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયેલ 2 દિવસીય કોન્કલેવ ફાર્માસ્યુટિકલ નિયમનકારી સહકાર અને સંકલન પર ભારતનું મુખ્ય આંતરરાષ્ટ્રીય મંચ છે. આ કાર્યક્રમે વિશ્વભરના રાષ્ટ્રીય દવા નિયમનકારી સત્તાવાળાઓના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓને એકસાથે લાવ્યા છે. મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વના દવા નિયમનકારો વચ્ચે ગાઢ સહયોગ ઇચ્છી રહ્યું છે, જેને તેના વેપાર કરારોના વિસ્તરણ નેટવર્ક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે આવશે. આંધ્રપ્રદેશમાં પ્રધાનમંત્રી ભોગપુરમ ખાતે અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ઉદઘાટન કરશે. 5,600 કરોડથી વધુના ખર્ચે વિકસિત હવાઈ મથક વાર્ષિક 6 લાખ મુસાફરોની અવર જવર સુનિશ્ચિત. આ હવાઈ મથક આંધ્રપ્રદેશમાં હવાઈ જોડાણને મજબૂત બનાવશે, જેનાથી પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગાર સર્જનને વેગ મળશે. પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમમાં એએસઆઈપી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે 460 કરોડથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારા યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonnet.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRnews_APDને ફોલો કરશો. ભૂટાનના રાજા જિગમે ખેસર નામગ્યેલ વાંગચુકે આજે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં રાજાએ વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સમગ્ર દેશ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શહીદ ઉધમસિંહને તેમના 87મા શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ઉધમસિંહ ગદર પાર્ટી અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન સાથે સંકળાયેલા હતા. તેમણે 13 માર્ચ 1940 રોજ અમૃતસરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે બ્રિટિશ પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરની હત્યા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે શહીદ ઉધમસિંહનું જીવન દરેક પેઢીને દેશના સન્માન અને સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રેરણા આપતું રહેશે. ગૃહમંત્રી અમિત શાહે ઉધમસિંહને અપ્રતિમ હિંમત અને બહાદુરીના પ્રતીક તરીકે વર્ણવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે દેશની સ્વતંત્રતાની શોધમાં શહીદ ઉધમસિંહનું અદમ્ય સાહસ અને બલિદાન ભારતીય ઇતિહાસનો એક ગૌરવશાળી પ્રકરણ છે. ઓડિશામાં મહાનદીનું જળસ્તર સતત વધતા સ્થિતિ વધુ ગંભીર બની છે. પૂરને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. પાણીના વધતા પ્રવાહને નિયંત્રિત કરવા હીરાકુડ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, જ્યારે મુંડલી ખાતે પાણીનું સ્તર સતત વધતા મહાનદી અને તેની ઉપનદીઓના કિનારાના સંવેદનશીલ વિસ્તારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ફરી એકવાર ભારે વરસાદ પડ્યો, જેના કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલ સુધી ગુજરાતના વ્યાપક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતને આવરી લેતા 13 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. અમારા સંવાદદાતા અપર્ણા ખુંટ જણાવે છે કે આજ સવારથી જ ગુજરાતના સુરત, ખેડા અને આણંદ જિલ્લા સહિત અનેક ભાગોમાં આજે સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં લગભગ 8 ઇંચ, જ્યારે આણંદના બોરસદમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વ્યાપક પાણી ભરાઈ જવાને કારણે વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કામગીરી શરૂ કરી છે. આજે સવારથી વડોદરા, સુરત, આણંદ અને નર્મદા જિલ્લામાં 720થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. નદીના સ્તરમાં વધારો થવાને કારણે રાજ્યભરના 21 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે 17 NDRF ટીમો, 33 SDRF પ્લાટૂન અને 6 આર્મી કોલમ સંપૂર્ણપણે તૈયાર છે. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે સવારે થોડા કલાકોમાં ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા.

0: ચીનમાં સૌથી શક્તિશાળી ભૂકંપ 4.5ની તીવ્રતા સાથે આવ્યો હતો. અગાઉ ભારતીય સમય મુજબ મળી રાત્રે 12:50 તિબેટમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ નેપાળમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તિબેટમાં પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તાત્કાલિક કોઈ જાનહાની કે નુકસાનની જાણકારી નથી. ભૂકંપ બાદ અધિકારીઓએ કોઈ કટોકટીની સલાહ કે સુનામીની ચેતવણી જારી કરી નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિપક્ષોના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ગુજરાતના ઘણા જિલ્લામાં આજ સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો અને આજે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં 4.5ની તીવ્રતાનો આંચકો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે.
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
1: આવો સાંભળે કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી.
5: યે જિંદગી કી મહેફિલ, મહેફિલ મે હમ અકેલે, દામન કો કોઈ ચૂમે, ઝુલ્ફો સે કોઈ ખેલે. आजा रे आ जरा लहरा के आ जरा

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: જો શરૂઆતી મુખડા હૈ વો બડા કમાલ કા હૈ, ઉસી કી હમ બાત કર રહે હૈ. અગર સ્વરોં કે યા ઉનકે ગલે કે ઠહરાવ, સ્વરોં કે આરોહ અવરોહ કી બાત કરે તો કભી દર્દ એસા લગતા હૈ કે જૈસે રોંગટે ખડે હો ગયે. વાદ્ય યંત્રો કી અગર હમ શૈલી કી બાત કરે તો શંકર જયકિશન ને ઇસમે વેસ્ટર્ન ઓર ઇન્ડિયન ધુનો કા બહેતરીન સમિશ્રણ કિયા હૈ. લેકિન અગર ગાને કી બાત કરે તો ઇસમે આત્મા પૂરી તરહ સે રફી સાહબ કે રસીલે ઓર લોચદાર સ્વરોં પર ટિકી હૈ, જો પ્રેમી કો બેચૈન કર દેતી હૈ और बहुत ही शालीनता और सुंदरता से दिल की बातों को बयान करती है. एक हमारे और श्रोता लिखते हैं कि आज की भारत में महान मोहम्मद रफ़ी जी की पुण्यतिथि जो है उसके उसको समर्पित है. संगीत जगत का वो चमकता सितारा हैं जिसकी रोशनी कभी फीकी नहीं पड़ सकती. आने वाली न जाने कितनी पीढ़ियां उनकी गायकी से प्रेरणा लेती रहेंगी. मोहम्मद रफ़ी जी केवल एक महान गायक नहीं बल्कि भावनाओं की वो अमर आवाज़ हैं जो हमारी हर धड़कन के साथ हमेशा गूंजती रहेगी. एक और श्रोता ने लिखा है कि उनकी जो जब उनकी पुण्यतिथि यानी कि जब आती है तो याद आता है कि रेडियो पर ये सुनाई दिया कि मोहम्मद रफ़ी साहब नहीं रहे, तो उस वक्त वो कॉलेज में पढ़ा करते थे, उसकी यादों को उन्होंने ताज़ा किया है. एक और श्रोता ने लिखा है कि भावनाओं के सच्चे शिल्पकार थे मोहम्मद रफ़ी जी. उनकी आवाज़ में प्रेम की कोमलता, भक्ति की पवित्रता, देशभक्ति का जोश था, दर्द की गहराई थी और खुशी की खिलखिलाहट भी. वे जिस अभिनेता के लिए गाते ऐसा लगता मानो वही अभिनेता स्वयं गा रहे हों. यही उनकी गायकी की सबसे बड़ी विशेषता थी. तो आप ये बताइए श्रोताओं कि मोहम्मद रफ़ी साहब की आवाज़ जो है आपको किस अभिनेता पर ख़ास जचती हुई नज़र आती है, और किस कॉमेडियन पर भी जो गीत उनके द्वारा गाया गया, फिल्माया गया, वो आपको बहुत अच्छा लगता है, क्योंकि कॉमेडियंस पर भी उनके बहुत सारे गीत फिल्माए गए हैं. ख़ासकर हम बात करें महमूद साहब की, जॉनी वॉकर साहब की. तो
0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. ડબલ્યુ ડબલ્યુ

0: www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
1: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા સરકાર દ્વારા વ્યાપક પૂર્વ તૈયારી હાથ ધરાઈ છે. આ અંગે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ કહ્યું, આજે વહેલી સવારથી નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રખાઈ રહી છે. તેમણે નાગરિકોને સાવચેતી રાખવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી.
1: ગઈકાલથી જ શિફ્ટિંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલી. જે લો લાઈંગ એરિયા છે અને ખાસ કરીને ફ્લડ પ્રોન એરિયા છે, ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ કરી અને આજે પણ એ પ્રક્રિયા ચાલુ છે. જ્યાં જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એવા જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમ્સ ડિપ્લોય થયેલી છે. રાજ્યમાં કુલ 17 NDRFની ટીમ અને 33 જેટલી SDRFની ટીમ્સ ડિપ્લોય હાલમાં થયેલી છે.
0: રાજ્યમાં 4-5 દિવસ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થતાં અનેક જિલ્લામાં પાણી ભરાતા જનજીવનને અસર થઈ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો. દરમિયાન અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ સુરતમાં જિલ્લા આપત્તિ નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી. તેમણે વરસાદની સ્થિતિ, રાહત અને બચાવ કાર્યની દેખરેખ અને આપત્તિ નિયંત્રણ કક્ષની કામગીરીની સમીક્ષા કરી. સંભવિત ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાહત બચાવનું કામગીરીનું પૂર્વ તૈયારી રૂપે આયોજન કરવા શ્રી પાનશેરિયાએ જણાવ્યું.
2: તમામ પરિવારજનોને વિનંતી કરું છું કે આજથી અત્યારથી 24 કલાક કોઈ સેફ જગ્યાથી બહાર જવું નહીં. એક પણ જગ્યાએ બહાર ખાડીના કિનારે પાણી જોવા, નદીના કિનારે પાણી જોવા કોઈ મહેરબાની કરી ન જવા એવી હું વિનંતી કરું છું, જેથી કરીને એક પણ માનવ મૃત્યુ ન થાય એ બહુ જરૂરી છે. આર્મીની 4 ટીમો અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
0: સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને પણ રેડ એલર્ટને જોતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તો ભાવનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા અનોખી જાગૃતિ રેલી યોજાઈ. તાપીમાં કુકરમુંડા તાલુકાના મૌલીપાડા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં પાણી ભરાતા તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત ઉચ્છલ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, જ્યારે ગવાણ ગામમાં કોતરમાં પાણીની સારી આવક થતાં કોતરની બાજુમાં આવેલા ખેતરમાં પાકને નુકસાન થયાના અહેવાલ છે. ઉપરાંત નિઝર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે SDRFની ટુકડી તૈનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં આ વખતે પહેલીવાર 1 લાખ ક્યુસેકને પાર પાણીની આવક નોંધાઈ. તો છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદને પગલે ગામમાંથી પસાર થતી અશ્વિન નદીમાં ફસાયેલ યુવકને NDRF દ્વારા સુરક્ષિત રીતે બચાવાયો. જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં પણ ઘોડાપુર આવતા રાજવાસણા રબરબંધ છલોછલ થયો છે. ભરૂચમાં ન્યૂ નવીનગરી વિસ્તારમાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ગીર સોમનાથ કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ લોકોને સાવચેતી રાખવા તેમજ કટોકટીની સ્થિતિમાં ડિઝાસ્ટર ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા જણાવ્યું છે. નર્મદામાં પણ આજે સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 99.33 મિલીમીટર વરસાદ નોંધાયો. ભાવનગર સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પજવણીની ઘટના બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કડક કાર્યવાહી કરી છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકે વધારાનો હવાલો ધરાવતા ડોક્ટર અશોક વાડાને ચાર્જમાંથી મુક્ત કરાયા છે અને તેમની જગ્યાએ ડોક્ટર કિરવી દેસાઈને તબીબી અધિક્ષકનો વધારાનો હવાલો સોંપાયો છે. વધુમાં ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર વિનોદ ગૌતમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે. મેડિકલ કોલેજના એડિશનલ ડીન તરીકે ફરજ બજાવતા ડોક્ટર અમિત પરમારને પણ એડિશનલ ડીનના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. શ્રી પાનશેરિયાએ

0: સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની પજવણી તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સાથેના કોઈપણ પ્રકારના ચેડા ચલાવી લેવાશે નહીં. ટ્રાફિકની તમામ ફરિયાદો માટે હવે એક જ નંબર કાર્યરત રહેશે. 1 ઓગસ્ટથી ટ્રાફિકની ફરિયાદો માટે કાર્યરત જૂની હેલ્પલાઇન નવા નંબર 112 સાથે સંકલિત થશે. હવે ટ્રાફિક સંબંધી તમામ ટેલિફોનિક ફરિયાદો અને રજૂઆતો માત્ર 112 પર જ નોંધાવી શકાશે. કેન્દ્ર સરકારની ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ તમામ ઇમરજન્સી સેવાઓને એક જ છત નીચે લાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. તાજેતરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નાગરિકો ત્વરિત સહાય માટે 112 નંબર પર સંપર્ક કરી શકશે. ઉલ્લેખનીય છે કે હેલ્પલાઇન નંબર બદલાય છે, પરંતુ ઓનલાઇન અને એપ આધારિત ફરિયાદો માટેના અન્ય તમામ માધ્યમો યથાવત રહેશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ભાવનગરના વેડાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આજે વિવિધ સુવિધાઓ તેમજ વન્યજીવ સંરક્ષણ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી. તેમણે ઉદ્યાનના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, સેવાઓ અને વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: બપોરના 2:35 થયા છે. અમે આપના માટે લઈને આવી ગયા છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પણ કાર્યક્રમમાં સુમધુર કેટલાક સુરીલા ગુજરાતી ગીતો આપને સંભળાવીએ પહેલાં શહેરમાં પડતા વરસાદની વાત કરી લે. મિત્રો, આપ તો જાણો છો કે આજે ભારે વરસાદની આગાહી છે, તો શહેરીજનોને ખાસ સુરક્ષિત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. જણાવવામાં આવે છે કે ભારે વરસાદના સમયે અગત્યના કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં. પવન સાથે જ્યારે ભારે વરસાદ ફૂંકાતો હોય ત્યારે મકાનની બારીઓ અને દરવાજાથી દૂર ઊભા રહેવું. ભયજનક મકાનોની બાલ્કનીઓમાં કે આવી બાલ્કનીઓની નીચે ઊભા રહેવું નહીં. ભારે વરસાદ દરમિયાન ભયજનક જણાતા હોય તેવા મોટા કે નમી ગયેલા ઝાડની આસપાસ પણ ઊભા રહેવું હિતાવહ નથી. વરસાદી પાણીથી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં, અંડરપાસમાં, રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનેન્ટ અને નદીકાંઠાના વિસ્તારમાં પણ અવરજવર કરવી તે હિતાવહ નથી. ઝડપથી વહેતા વરસાદી પાણીમાં તેમજ વધારે પ્રમાણમાં વરસાદી પાણી ભરેલા હોય તેવા જગ્યા ઉપર વાહન ચલાવવાનો પ્રયાસ ન કરો તે જ સાચી અને સારી વાત છે. અને હવામાન વિભાગ દ્વારા વખત વખત આપવામાં આવતી ભારે વરસાદની આગાહી, પૂરની ચેતવણી અને અહેવાલોનું નિરીક્ષણ કરો. આ વિશે આગળ વાત કરીએ, પહેલાં આવો આપને સંભળાવીએ ભગવતી કુમાર શર્માની રચના, સ્વર તથા સંગીત સોલી કાપડિયાનું.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: यार जीपीएससी ने यूपीएससी की तैयारी तो करवी छे, पण शू करवू अने क्यांथी शुरू करवू कई समझातु नथी।
2: अरे चिंता ना कर, गुजरात सरकार ना शिक्षण विभाग द्वारा राज्य ना विद्यार्थियों माटे फ्री कोचिंग शुरू थनार छे। तेमा राज्य नी 10 यूनिवर्सिटी अने कॉलेजों मा जीपीएससी अने यूपीएससी माटे क्लासेस शुरू थनार छे।
1: केवी रीते अप्लाई करी शकाय?
2: बहु सरल छे, www.gtuadm.samarth.edu.in पर जईने अप्लाई करो।
3: अने हां याद राखजो, छेल्ली तारीख 1 ऑगस्ट छे। वधु माहिती पोर्टल पर उपलब्ध छे।
4: સુગમ સંગીત અંતર્ગત ગુજરાતી ગીતો માણી રહ્યા છો આપ 96.7 મેગાહર્ટ્ઝ। આ છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। અને મિત્રો, વરસાદની વાત કરતા હતા ત્યારે કેટલાક સાવચેતીના પગલાંરૂપે આપને જણાવીએ કે ભારે વરસાદ અને તેજ પવનના કારણે વૃક્ષો, વીજળીના થાંભલા અને આ થાંભલા ઉપરથી પસાર થતા વીજતાર ક્યારેક નબળા પડી શકે છે અને જે પડે તો અકસ્માતનું કારણ પણ બની શકે છે। પ્રતિકૂળ હવામાન દરમિયાન આવા સ્થળોએ ઊભા ન રહો કે આશરો ન લો। સત્તાવાર સૂચનાઓનું પાલન કરો, સતર્ક રહો, તમારી અને તમારી આસપાસના લોકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો। આટલા સૂચન સાથે આવો કાર્યક્રમમાં આગળ વધીએ। રમણીક સોમેશ્વરની રચના હવે આપના સુધી, નિગમ ઉપાધ્યાય અને નિધિ ધોળકિયાનો સ્વર, સંગીત ભરત પટેલનું।

0: કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: મિત્રો, ભારે વરસાદમાં સાવચેતીના પગલાંની વાત આગળ વધારીએ તો ભારે વરસાદ દરમિયાન શહેરમાં પાણીની લાઇન, ઇલેક્ટ્રિક લાઇન, ડ્રેનેજ લાઇન અને અન્ય કોઈપણ પ્રકારના કામ માટે ઊંડા ખોદકામ થયેલા હોય તે રસ્તા ઉપર, તે જાહેર જગ્યા ઉપર સેટલમેન્ટ થવાની, એટલે કે રસ્તો બેસી જવાની સંભાવના છે. તો જો એ તરફથી આપ જાઓ તો સાવચેતીના પગલાંરૂપે તે બાજુથી પસાર થવાનું ટાળવું. ભારે વરસાદ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કેચપીટ અથવા ગટરના ઢાંકણા જરૂરી પ્રોટેક્શન સાથે ખોલવામાં આવતા હોય છે અને આવા સમયે રાહદારીઓએ તેની નજીકમાંથી ચાલવું નહીં, તે જ હિતાવહ છે. ભારે વરસાદ દરમિયાન વાહન ચાલકોએ બ્રિજની ઉપર ચડતા તથા ઉતરતી વખતે તેમના વાહનો કાળજીપૂર્વક ચલાવવા અને જો એમ લાગે કે રોડ ઉપરની દ્રશ્યતા નબળી જણાય છે કે વિઝિબિલિટી નથી આવી રહી, આગળ શું છે તે દેખાઈ નથી રહ્યું, તો વાહનને સાઈડમાં થોભાવી દેવું અથવા સલામત સ્થળે વાહનને પાર્ક કરવું અને વરસાદ ધીમો પડે અથવા બંધ થાય ત્યાં સુધી રાહ જોવી અને પોતાની જાતને સુરક્ષિત રાખવી. વરસાદ દરમિયાન વરસાદી પાણી ભરાવાની, ઝાડ પડવાની, રોડ બેસી જવાની, ભયજનક મકાન કે હોર્ડિંગ્સ પડી જવાના સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોન્સૂન મુખ્ય કંટ્રોલ રૂમ તેમજ ઝોનલ કંટ્રોલ રૂમનો સંપર્ક પણ આપ કરી શકો છો. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ભગવતી કુમાર શર્માની રચના રાસ બિહારી દેસાઈ અને વિભા દેસાઈનો સ્વર.

રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈના સુંદર સ્વરોમાં આ હતું ભગવતી કુમાર શર્મા રચિત ગીત. અને આ સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. 96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ.

0: જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

નમસ્તે શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. સ્વાગત છે આપ સૌનું આકાશવાણીના કાર્યક્રમ સરગમમાં અને હું છું આપની દોસ્ત કાનન. આજે આપણે ફરી

એક વખત સમયના પૈડાને પાછળ ફેરવીશું અને પહોંચીશું એ દાયકામાં જેણે આપણને સુંદર અને યાદગાર ગીતો આપ્યા છે. જી હા, વાત છે 90ના દાયકાની. સૌપ્રથમ ગીત સાંભળીશું ફિલ્મ હમ આપકે હૈ કૌન. સ્વર છે લતા મંગેશકર, સંગીત રામ લક્ષ્મણ અને શબ્દ છે દેવ કોહલી. સાંભળીશું સરગમ કાર્યક્રમમાં હમ આપકે કૌનનું આ ગીત.

હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ બોલ રાધા બોલ. ગાયક છે સુરેશ વાડકર, સંગીત આપ્યું છે સાધના સરગમ અને શબ્દ છે સમીરના.

હવેનું ગીત આવી રહ્યું છે ફિલ્મ વિશ્વાતમાં. સિંગર અને ગાયક છે સાધના સરગમ, સંગીત આપ્યું છે વિજુ શાહ અને શબ્દ છે આનંદ બક્ષીના.

સરગમ કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો. ફિલ્મ 1942 લવ સ્ટોરી. ગાયક છે કવિતા કૃષ્ણમૂર્તિ, સંગીત આપ્યું છે આર ડી બર્મન અને ગીતકાર છે જાવેદ અખ્તર.

શ્રોતા મિત્રો, આ સાથે જ સરગમ કાર્યક્રમનો સમય અહીં પૂર્ણ થાય છે. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે અને હવે આજના સાંજના કાર્યક્રમ સુરીલી સાંજ. આપ સૌનું સ્વાગત છે. સૂર્યાસ્તની આ સુંદર વેળાએ જ્યારે દિવસની દોડધામ શાંત થઈ રહી છે ત્યારે માણીશું સંગીતની કેટલીક મધુર લહેરો. ચાલો સંગીતના સંગાથે આ સાંજને બનાવીએ વધુ ખાસ અને માણીએ સુરીલી સાંજ કાર્યક્રમમાં થોડાક ગુજરાતી ગીતો. સૌ પ્રથમ ગીત સાંભળીશું જેને સ્વર આપ્યો છે આરતી મુનશી અને રચના છે અવિનાશ વ્યાસની.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
5: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: હવે પછીનું ગીત આવી રહ્યું છે, જેને સ્વર આપ્યો છે દીપાલી સોમૈયા અને જયદીપ સ્વાદિયા, અને રચના છે અવિનાશ વ્યાસની.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત કેટલાક ગુજરાતી ગીતો. હવે આ સુરીલી સાંજ કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીશું, જેને સ્વર આપ્યો છે પરાગી પારેખ અને રચના છે અવિનાશ વ્યાસની.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સુરીલી સાંજ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. આજે આપણે ફરી એક વખત સંગીતની દુનિયાના સુવર્ણકાળમાં સફર કરવા જઈ રહ્યા છીએ. આપણો ખાસ કાર્યક્રમ સુરીલા સફર. આ સફરની શરૂઆત કરીએ એક સુંદર ગીત સાથે. ફિલ્મ છે સાવન કી ઘટા. સ્વર આપ્યું છે આશા ભોંસલે અને સંગીત છે ઓપી નૈયર અને શબ્દરચના છે SH બિહારીની.

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં હવે પછીનું ગીત માણીશું, ફિલ્મ આર પારનું. ગાયક છે ગીતા દત્ત, સંગીત ઓપી નૈયર અને શબ્દ છે મજરૂ સુલતાનપુરીના.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: હવે પછીનું ગીત છે ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ 55. ગાયક છે ગીતા દત્ત, સંગીત ઓપી નૈયર અને મજરૂ સુલતાનપુરીના શબ્દો.

હવે પછીનું ફિલ્મ છે સસુરાલ. ગાયક મોહમ્મદ રફી, સંગીત શંકર જયકિશન અને શબ્દ છે હસરત જયપુરીના.

0: શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
0: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ નમક હલાલ. સ્વર આપ્યો છે કિશોર કુમાર અને સાથીઓએ. સંગીત બપ્પી લહેરી અને શબ્દરચના છે પ્રકાશ મહેરા અને અંજાનની.

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમ અંતર્ગત કેટલાક હિન્દી ફિલ્મી રેટ્રો ગીતો. હવેનું ગીત માણીશું ફિલ્મ રંગોલી. સંગીત શંકર જયકિશન, શબ્દરચના છે શૈલેન્દ્રની અને કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં સાંભળીશું આ ગીત.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: સુરીલા સફર કાર્યક્રમમાં હવેનું ગીત માણીશું, ફિલ્મ પ્યાસાનું. ગાયક છે મોહમ્મદ રફી અને ગીતા દત્ત. સંગીત SD બર્મન અને ગીતકાર છે સાહિર.

હવે પછીનું ગીત આવી રહ્યું છે, ફિલ્મ છે પતિતા. ગાયકો છે હેમંત કુમાર અને લતા મંગેશકર, સંગીત શંકર જયકિશન અને ગીતકાર છે હસરત જયપુરી.

સુરીલા સફર કાર્યક્રમમાં હવેનું ગીત માણીશું, ફિલ્મ દિલ એક મંદિરનું. સ્વર છે મોહમ્મદ રફી, સંગીત શંકર જયકિશન અને શબ્દરચના છે શૈલેન્દ્રની.

હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ સાથી. સ્વર છે મુકેશ અને સુમન કલ્યાણપુરના, સંગીત નૌશાદ અને શબ્દરચના છે મજરો સુલતાનપુરીની.

તે સાંભળી શું. ફિલ્મ સીઆઈડીથી સ્વર આપ્યો છે મોહમ્મદ રફી અને ગીતા દત્ત, સંગીત ઓપી નૈયર અને ગીતકાર છે જાનિસાર અખ્તર.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 7 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ જય માલા.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, જયમાલા કાર્યક્રમને અહીંયા થોડી ક્ષણો માટે વિરામ આપીશું. બરાબર 7:10 મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2031 સુધી ચાલુ રાખવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ. સુરતના અંબિકા તાલુકામાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આવતીકાલે અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. દેશમાં પહેલીવાર સુરતથી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું. જોર્ડનમાં યોજાયેલા જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં નડિયાદના ખેલાડી પૂંજા ચરોલિયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના માટે 5 વર્ષના સમયગાળામાં 3

0: 1,15,000 કરોડ રૂપિયાના નાણાકીય ભંડોળ મંજૂર કરાયા છે. તેમણે કહ્યું કે આ મંજૂરી સરકારની એ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે કે ખેડૂતોની સમૃદ્ધિ રાષ્ટ્રની સમૃદ્ધિનો પાયો છે.
1: पीएम किसान योजना को और आगे एक्सटेंशन दिया गया है और इस प्रोग्राम में देश के किसानों को क्रॉप साइकिल के हिसाब से बेनिफिट दिया जाता है. साल में 3 बार 2,000 रुपए इनकम सपोर्ट दिया जाता है. इसमें पिछले 5 वर्षों में क्यूमुलेटिव डिस्बर्समेंट अभी करीब करीब 3,10,000 करोड़ रुपए का बेनिफिट किसानों के पास जा चुका है.
0: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન રાજ્યભરમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે, જ્યારે આવતીકાલે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં વરસાદનું રેડ એલર્ટ, તો કચ્છ, વાવથરાદ, પાટણ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.

0: અમદાવાદ અને આણંદમાં વરસાદનું રેડ એલર્ટ, તો કચ્છ, વાવથરાદ, પાટણ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
1: आज के लिए गुजरात रीजन में एक्सेप्शन है और साथ में रेड अलर्ट और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में एक्सट्रीमली हेवी रेन फॉल साथ में रेड अलर्ट. फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी इस वाली वेदर के साथ वो 45 से 55 और साथ में जो गस्ती विंड होगी वो 65 KMPH के ऊपर रहने का पूर्वानुमान है और इसके साथ ही साउथ गुजरात कोस्ट के लिए लोकल प्रिकॉशनरी सिग्नल पोस्ट है LC3.
0: દરમિયાન રાજ્યભરમાં આજે વાતાવરણમાં પલટો આવતા સાંજે 6 વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 11.46 ઇંચ જેટલો વરસાદ સુરતના અંબિકા તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 56% વરસાદ નોંધાયો. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાનું પુનઆગમન થતાં જનજીવનને અસર થયાના અહેવાલ છે. કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે તો કેટલાક જિલ્લામાં શાળા કોલેજ બંધ રાખવાની ફરજ પડી છે. સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવનને અસર થઈ છે ત્યારે સંભવિત ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તેમને તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરતમાં આપત્તિ નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી. દરમિયાન તેમણે આફત સમયે નાગરિકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી.
2: સોશિયલ મીડિયાની અંદર એક પણ વાત માનવી નહીં. માત્ર મીડિયા ચેનલો દ્વારા કલેક્ટર ઓફિસથી દર કલાકે જે માહિતી આપે છે કલેક્ટરશ્રી, એ માહિતીને જ માન્ય રાખવી, જેથી કરીને અફવાઓ ઉડાડનાર વિકૃતિ માનસિકના લોકો જે ઘણીવાર આવું કરતા હોય પણ આવું કરશે તો એને બક્ષવામાં નહીં આવે.
0: સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સાથે DCP અનુપમે લોકોને બિનજરૂરી બહાર ન જવા અપીલ કરી છે.
3: ભારી બારિશ કો ધ્યાન મેં રખતે હુએ પ્લીઝ એક જિમ્મેદાર નાગરિક બનીએ, ટ્રાફિક પોલીસ કા સહયોગ કરીએ, જો ભી પોલીસ આપકો કહેતી હૈ ઉસકો ફોલો કરીએ. યે આપકી સેફ્ટી ઓર સુવિધા કે લિયે હમ નહીં ચાહતે કે કોઈ ભી જાન માલ ઓર કોઈ ભી એસા ઇન્સિડન્ટ બને જિસસે કિસી કો ભી કિસી પ્રકાર કી હાનિ રહે. અગર આપ એન્જોય કરને કે લિયે નિકલના ચાહતે તો એસી જગહ નિકલિયે જહાં પાણી કા ભરાવ ના હો. જહાં પાણી ભરાવ વહાં કૃપયા કરકે અપની ઓર સાથ સાથ દૂસરોં કી લાઈફ રિસ્ક મેં મત ડાલિયે.
0: વલસાડમાં ભારે વરસાદની આગાહીને લઈને અપાયેલા એલર્ટને પહોંચી વળવા શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, તેમજ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર ફરી સક્રિય થયું છે. જામનગરમાં વરસાદની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટર PB પંડ્યાએ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી છે. સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહીને પગલે અગરિયાઓને રણ વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તો દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં 10 થી 12 ફૂટના ઊંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તો વાડીનારથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્તાર માટે ખાસ ચેતવણી અપાઈ છે. બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા અને હોડી સલામત સ્થળે બાંધવાની સૂચના અપાઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વરસાદની શક્યતાને લઈને આગામી 2 દિવસ પાવાગઢ યાત્રા મોકૂફ રાખવા અપીલ કરાઈ છે. રાજ્યભરમાં થયેલા ભારે વરસાદ બાદ પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ઘનિષ્ઠ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યભરમાં આજે અનેક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યમાં સૌથી વધુ સુરત અને ભરૂચમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતમાં વરસાદનું જોર વધતા ભેદવાળ ખાડીએ જોખમી સ્તર વટાવી દેતા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની આશંકાને પગલે સમગ્ર વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. ભરૂચ અને હાસોટમાં પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ આજે બપોર બાદ અનેક વિસ્તારમાં ભારે વરસાદને પરિણામે પાણી ભરાતા જનજીવન અસરગ્રસ્ત થયું હતું. ખેડા જિલ્લાના ડાકોર ખાતે ધોધમાર વરસાદ વરસતા ગોમતી નદીમાં નવા નીરની આવક થઈ હતી. તો બીજી તરફ ગળતેશ્વર, મહુધામ, અમદાવાદ, નડિયાદ, માતરમાં ભારે વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. તાપી જિલ્લાના સોનગઢમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પર નદી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મહેસાણામાં ધીમી ધારે તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યાના અહેવાલ છે. તો ભાવનગર જિલ્લામાં સાંજ સુધીમાં 1.5 થી 2 ઇંચ, પાલિતાણા તાલુકામાં 2.5 ઇંચ અને ઘોઘામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા, તાપી, સુરત તેમજ વાવથરાદ વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે 1 ઓગસ્ટના જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના આદેશ અપાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ

0: સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ @news_abad ને ફોલો કરશો. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થયું છે. રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 9 જિલ્લામાં 10,891 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ સાથે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં 11 લોકોને બચાવાયા છે. બીજી તરફ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં NDRFની 17 અને SDRFની 33 ટુકડી તૈનાત કરાઈ છે. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરવાની આશંકાને પગલે સ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાની 2 વિશેષ ટુકડી, બચાવ કાર્યના વાહનો, હોડી અને આધુનિક બચાવ સાધનો સાથે સુરત પહોંચી છે. આ ટુકડીને લિંબાયત વિસ્તારમાં તૈનાત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદની જન્મજયંતિ નિમિત્તે તેમને સાદર વંદન કર્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે ભારતીય સાહિત્ય જગતના શિરમોર ઉપન્યાસ સમ્રાટ મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદની જયંતિએ ભાવપૂર્ણ વંદન કર્યા છે. રાજ્યની મહિલાઓ વોટર રેઝિસ્ટન્સ એટલે કે પાણીથી રક્ષણ આપે તેવા અવનવા આકારના કવર અને ગિફ્ટ બોક્સમાં ટપાલ દ્વારા દેશ વિદેશમાં રાખડીઓ મોકલી શકશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણની તમામ મુખ્ય ટપાલ કચેરી, પેટા ટપાલ કચેરી તેમજ દૂરના ગામોમાં આવેલી શાખા ટપાલ કચેરીમાં વેચાણ માટે કવર અને બોક્સ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટર પર તેનું વેચાણ કરાશે. રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં આગામી 2 ઓગસ્ટથી 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. મુસાફરોની સુવિધા અને ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેને રાજકોટ મંડળ દ્વારા આ નિર્ણય કરાતા ટ્રેનમાં હવે 11 જનરલ કોચ અને 2 લગેજ વેન કોચ એમ કુલ 13 કોચ સામેલ હશે. સુરતથી અમદાવાદ દેશમાં પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું. અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદપ્રકાશે કહ્યું કે ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી સફળતાપૂર્વક જીવંત હૃદયનું પરિવહન કર્યું છે. આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરાશે. આ અત્યંત સંવેદનશીલ સમયબદ્ધ જીવન રક્ષક અભિયાન ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય પોલીસ, રેલવે સુરક્ષા દળ અને તબીબી ટુકડી વચ્ચે સંકલનથી પાર પડાયું. રાજ્યના જુડો ખેલાડી પૂંજા ચરોલિયાએ એશિયન કેડેટ અને જુનિયર જુડો ચેમ્પિયનશીપ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળ SAGએ સોશિયલ મીડિયા સંદેશમાં અંગે માહિતી આપતા જણાવ્યું કે જોર્ડનના અમ્માનમાં તાજેતરમાં યોજાયેલી આ સ્પર્ધામાં ખેલાડી પૂંજા ચરોલિયાએ 40 કિલો વજનવર્ગ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. તેઓ હાલ ગુજરાત રમતગમત સત્તામંડળ અંતર્ગત હાઈ પરફોર્મન્સ સેન્ટર નડિયાદ ખાતે જુડો એકેડમીમાં તાલીમ લઈ રહ્યા છે. રાજ્યમાં આવતીકાલે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. GPSC દ્વારા સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું છે કે ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને આવતીકાલની પરીક્ષા મોકૂફ રહેશે. હવે સંબંધિત પરીક્ષા આગામી 9 ઓગસ્ટે યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2031 સુધી ચાલુ રાખવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યમાં વરસાદનો વધુ 1 રાઉન્ડ શરૂ. સુરતના અંબિકા તાલુકામાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આવતીકાલે અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. દેશમાં પહેલીવાર સુરતથી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું. અને જોર્ડનમાં યોજાનારી જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં નડિયાદના ખેલાડી પૂંજા ચરોલિયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: યાર, GPSC અને UPSC ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં GPSC અને UPSC માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. જોડાઈશું અમારા મુંબઈ કેન્દ્ર સાથે અને માણીશું કાર્યક્રમ જય માલાનો શેષ ભાગ.

0: શ્રોતાએ ગીતા
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંભળીશું એક ગુજરાતી ગીત જેને સ્વર આપ્યો છે અમી ફૌજદાર અને રચના છે વિનોદ જોશીની.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર થોડીક ક્ષણોમાં.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી. પીએમ કિસાન યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. નીટ સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત. પીઓજેકેના હજારો વિસ્થાપિત લોકોએ જમ્મુમાં પાકિસ્તાનની સેનાના કથિત અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કર્યું. અને બેડમિન્ટનમાં ભારતની ઉન્નતિ હુડા અને તન્વી શર્માએ તાઇપેઈ ઓપનની સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજના સમુદ્ર મંથનને મંજૂરી આપી છે, જેના નાણાકીય વર્ષ 2030-31 સુધી અમલીકરણ માટે 84,084 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનામાં અપતટીય અન્વેષણ મૂલ્ય શૃંખલામાં વ્યાપક હસ્તક્ષેપનો સમાવેશ થાય છે.
1: समुद्र मंथन भारत में ऑयल एंड गैस के एक्सप्लोरेशन और प्रोडक्शन का प्रोग्राम है. 84,000 करोड़ रुपीस का प्रोग्राम है. इसके दो कंपोनेंट है बड़े. तो पहला कंपोनेंट है ऑफशोर सीज़मिक डेटा एक्विजिशन, 28,000 करोड़ रुपीस का यह प्रोग्राम है. दूसरा कंपोनेंट है एक्सेलरेटेड ऑफशोर एक्सप्लोरेशन स्कीम, ये 43,200 करोड़ रुपीस का प्रोग्राम.
0: કેન્દ્રીય મંત્રીમંડળે ઉર્જા સંગ્રહ પ્રણાલીઓ સાથે તરતા સૌર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટના વિકાસ માટે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના પીએમએસએસવાયને મંજૂરી આપી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનાને કુલ 5,070 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી અપાઈ છે. તેમણે કહ્યું કે આ યોજનામાં 5,000 મેગાવોટના તરતા સોલર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ્સનો વિકાસ કરવાની કલ્પના કરાઈ છે. આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો રહેશે.
1: प्रधानमंत्री सूर्य सरोवर योजना में जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में.

0: કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાને 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 5 વર્ષના સમયગાળા દરમિયાન આ યોજના માટે કુલ 3,15,000 કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના દ્વારા ડીબીટી સિસ્ટમથી પાત્ર ખેડૂત પરિવારોને સમયસર અને પારદર્શક આવક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
1: पीएम किसान योजना को और आगे एक्सटेंशन दिया गया है और इस प्रोग्राम में देश के किसानों को क्रॉप साइकिल के हिसाब से बेनिफिट दिया जाता है. साल में 3 बार 2,000 रुपए का इनकम सपोर्ट दिया जाता है. इसमें पिछले 5 वर्षों में क्यूमुलेटिव डिस्बर्समेंट अभी करीब करीब 3,10,000 करोड़ रुपए का बेनिफिट किसानों के पास जा चुका है.
0: કેન્દ્રીય મંત્રીમંડળે 2026-27થી 2030-31ના સમયગાળા માટે 36,441 કરોડ રૂપિયાના સંયુક્ત ખર્ચ સાથે ખેલો ઇન્ડિયા યોજના અને રાષ્ટ્રીય રમતગમત મહાસંઘો એએનએસએફને વધારાની સહાયને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ નિર્ણય યુવા વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે રમતગમતની શક્તિનો ઉપયોગ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
1: कम्प्लीट एक कॉम्प्रिहेंसिव व्यू लिया जाएगा. स्टेडियम हो, इंफ्रास्ट्रक्चर हो, ट्रेनिंग का प्रोग्राम हो, न्यूट्रिशन प्रोग्राम हो, मेंटोरशिप हो, उन सब के ऊपर एक बहुत केयरफुली क्राफ्टेड प्रोग्राम बनाया गया है. 29,000 करोड़ रुपीस की ये स्कीम है 5 ईयर्स के लिए और ये सीधा वीविन करेगी ओलंपिक, पैरा ओलंपिक और आगे कॉमनवेल्थ गेम्स को होस्ट करने वाले हैं 2030 में भारत में, उन सब के साथ ये वीविन करेगी.
0: નીટ મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોને દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા. જ્યારે પ્રથમ મુલતવી પછી લોકસભાની બેઠક મળી ત્યારે બપોરે 12 વાગે પ્રમુખ અધિકારી દિલીપ સેકૈયાએ જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક 2026ને વિચારણા અને પસાર કરવા માટે હાથમાં લીધું. વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વિધેયક આગળ વધાર્યું. ગૃહમાં હોબાળા વચ્ચે વિધેયક કોઈપણ ચર્ચા વિના પસાર થયું. દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ચર્ચામાં ભાગ ન લેવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કે ભારતે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવવામાં સંયુક્ત રાષ્ટ્રને સતત ટેકો આપ્યો છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ ટેકો વિવિધ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં યુએન શાંતિ રક્ષા કામગીરીમાં તેના અનન્ય યોગદાનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ યોગદાન 8 વખત યુએન સુરક્ષા પરિષદના ભારતના સભ્યપદમાં પણ પ્રતિબિંબિત થાય છે. મંત્રીએ કહ્યું કે દરેક કાર્યકાળમાં ભારતીય હિતના મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય કાર્યસૂચિ પર મુકાયા છે, જેમાં સૌથી તાજેતરનો 2021-22નો કાર્યકાળ છે, જેમાં દરિયાઈ સુરક્ષા અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં અટલ ઇનોવેશન મિશનના પાયાના ઇનોવેટર્સ સાથે વાતચીત કરી. બેઠક દરમિયાન રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે પાયાની નવીનતાઓ સમાજની જરૂરિયાતોને અનુરૂપ છે, કારણ કે તે સ્થાનિક અનુભવ, વૈજ્ઞાનિક વિચારસરણી અને વ્યક્તિગત સર્જનાત્મકતાને સામાજિક જવાબદારીની ભાવના સાથે જોડે છે. ભારતીય રિઝર્વ બેન્કે બલ્ક ડિપોઝિટ માટેના વ્યાજદરો અંગે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. એક સત્તાવાર સૂચના અનુસાર બેન્કોએ બલ્ક ડિપોઝિટ સહિત તમામ ડિપોઝિટ માટેના વ્યાજના દરો તેમની વેબસાઇટ પર અગાઉથી સ્પષ્ટપણે દર્શાવવા પડશે. તેમણે આ પ્રકાશિત દરો અનુસાર વ્યાજ ચૂકવવાનું રહેશે. બેન્કો માટે દરેક કાર્યકારી દિવસે 10 મિનિટના ગ્રેસ સમય સાથે સવારે 10 વાગે બેન્કની વેબસાઇટ પર બલ્ક ડિપોઝિટ ચૂકવવાપાત્ર વ્યાજદરો પ્રકાશિત કરવા ફરજિયાત રહેશે. આ એ પણ સુનિશ્ચિત કરશે કે બેન્કો ગ્રાહકો દ્વારા એક જ દિવસે જમા કરાયેલા સમાન રકમ માટે ભેદભાવ વિના બધી શાખાઓમાં સમાન વ્યાજદરો ઓફર કરે છે. દિલ્હીની એક અદાલતે આજે 2020ના દિલ્હી રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય 4 લોકોને આજીવન કેદની સજા ફરમાવી છે. એડિશનલ સેશન્સ જજ પ્રવીણસિંહે ક્વોન્ટમ પર દલીલો સાંભળ્યા બાદ 5 આરોપીઓને સજા સંભળાવી છે. અદાલતે આ ગુનાને ખૂબ જ ગંભીર ઘટના ગણાવી હતી. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર POJKના હજારો વિસ્થાપિત લોકોએ આજે જમ્મુમાં પાકિસ્તાની સેનાના કથિત અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કર્યું. તેઓ કેન્દ્ર સરકારને તેની મુક્તિ માટે કામ કરવા વિનંતી કરી રહ્યા

હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ વિરોધ પ્રદર્શન સેવ અવર સોલ્સ એટલે કે SOS ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત કરાયું હતું, જે POJKના વિસ્થાપિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતે આજે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર POJKમાં કહેવાતી ચૂંટણીઓ પાકિસ્તાની સ્થાપનાનો અપમાનજનક અસ્વીકાર છે. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને સંક્ષિપ્તમાં જણાવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પાકિસ્તાની સ્થાપના POJKમાં શાંતિપ્રિય નાગરિકો સામે ક્રૂર બળનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. તેમણે કહ્યું કે કાર્યવાહીમાં 40થી વધુ નાગરિકોના દુઃખદ મૃત્યુ થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બેડમિન્ટનમાં ભારતની ઉન્નતિ હુડા અને તન્વી શર્મા આજે તાઇપેઈ ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પહોંચ્યા. તેઓએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રભાવશાળી વિજય મેળવ્યો. ઉન્નતિએ દેવિકા સિહાગને 23-21-21-16 સીધી રમતમાં હરાવીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું. બીજી તરફ તન્વીએ 3 રમતની સ્પર્ધામાં થાઇલેન્ડની સુપાનિદા કાટેથોંગને 21-15-18-21-21-14 હરાવી હતી. ભારતીય મુક્કેબાજ પ્રીતિ પવાર અને અંકુશ પંઘાલ કોમનવેલ્થ ગેમ્સ 2026માં પોતપોતાના મુકાબલાના ફાઇનલમાં પહોંચી ગયા છે. પ્રીતિ આજે ગ્લાસ્ગોમાં ઝામ્બિયાની કેથરીન માપે સામે 5-0 વિજય મેળવીને મહિલા 54 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં પ્રવેશ કર્યો. પુરૂષોની 80 કિલોગ્રામ સેમીફાઇનલમાં અંકુશ પંઘાલે કેનેડાના જોશુઆ ઓફોરી સામે 5-0 વિજય મેળવ્યો. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ IDF જણાવ્યું કે તેણે દક્ષિણ લેબનોનમાં બ્યુફોર્ટ રીજ નીચે અનેક ભૂગર્ભ ટનલ તોડી પાડી છે. સોશિયલ મીડિયા પર ઓપરેશનનો એક વિડીયો શેર કરતા IDF દાવો કર્યો હતો કે ટનલ નેટવર્ક એક સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર તરીકે કામ કરતું હતું, જ્યાંથી સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ ઇઝરાયેલી સૈનિકો અને નાગરિક પર હુમલાઓનું નિદર્શન કરતું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી. PM કિસાન યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. નીટ સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત. અને બેડમિન્ટનમાં ભારતની ઉન્નતિ હુડા અને તન્વી શર્મા તાઇપેઈ ઓપનની સેમીફાઇનલમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ઝરોખા. ઝરોખા અંતર્ગત માણીશું આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સૌપ્રથમ આજે પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે બરાબર 9 વાગે સાંભળીશું આપકે લીએ. ઝરોખાના તુરંત બાદ સાંભળશો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9:30 ફિલ્મ સંગીત. બરાબર 10 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત. આ હતી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

શ્રોતા મિત્રો, આવતીકાલે 1 ઓગસ્ટ શનિવાર બરાબર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, શ્રી રામચરિત માનસ ગાન અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું બરાબર 6:35, સંગીત સરિતા 6:45 મુંબઈ કેન્દ્ર પરથી અને ભૂલે વિસરે ગીત બરાબર 7 અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણી શકશો.

12:05 યાદો કી મહેફિલ. સુરીલા સફર અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણશો બરાબર 1 વાગે. ત્રિવેણી કાર્યક્રમ બરાબર 2 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણી શકશો. ગુજરાતી ગીતો, સુગમ ગીતોનો કાર્યક્રમ 2:35. મન ચાહે ગીત મુંબઈ કેન્દ્ર પરથી બરાબર 3 વાગે. નાટ્ય તરંગ ડ્રામા અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું બરાબર 3:30. પિટારા 4 વાગે. સાંજની સભામાં 5 વાગ્યાથી સરગમ કાર્યક્રમ. સુરીલી સાંજ ગુજરાતી ફિલ્મી અથવા તો ગેરફિલ્મી ગીતો બરાબર 5:30. 6 વાગે સુરીલા સફર હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ આપ માણશો. વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણશો બરાબર 7 વાગે. મુંબઈ કેન્દ્ર પરથી માણશો બરાબર 9 વાગે. 9:30 ફિલ્મ સંગીત. છાયાગીત 10 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી અને ઢલતી જાય રાત અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણશો બરાબર 10:30. આ હતી અમારી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આ સાથે જ સમયાંતરે સમાચારો રજૂ કરતા રહીશું. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, માણશું થોડી ક્ષણોમાં કાર્યક્રમ ચિત્રલોક.

ચિત્રલોક કાર્યક્રમમાં સૌ પ્રથમ ફિલ્મ RRR, સંગીત MM કિરવાણી, ગાયક છે રાગ પટેલ અને શબ્દો છે વરુણ ગ્રોવરના.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना हेठळ लगभग 60 करोड़ लोको रुपया 5 लाख सुधीनी मफत सारवारना हकदार बन्या छे। अत्यार सुधीमां 12 करोड़ थी पण वधु मफत सारवार करवामां आवी छे, जेनाथी गरीब परिवारोना तबीबी खर्चमां लगभग 2 लाख करोड़ रुपयानी बचत थई छे। आजे ज आयुष्मान एप डाउनलोड करीने आयुष्मान कार्ड बनावो। वधु जानकारी माटे 1-4-5-5-5 पर कॉल करो।
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી।
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે। તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે।
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે। www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો।
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે। વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે।
4: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમ ચિત્રલોક। હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ અક્ષરનું। ગીત સંગીત છે હિમેશ રેશમિયા અને શબ્દ છે સમીરના।

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ.

0: અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ. રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ અંજાન. સ્વર છે અભિજીત ભટ્ટાચાર્ય, સંગીત આનંદ મિલિંદ અને શબ્દરચના છે સમીરની.

શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. ફિલ્મ છે દિલ્હી સિક્સ, સ્વર મોહિત ચૌહાણ, સંગીત એ આર રહેમાન અને શબ્દરચના છે પ્રસન્ન જોશીની.

0: आप सुन रहे हैं विविध भारती
1: 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं अहमदाबाद केन्द्र छे। श्रोता मित्रों, ईश्वरनी भक्ति, प्रेमनी पराकाष्ठा अने शब्दोनी एवी गूंथणी जे सीधी आत्माने स्पर्शे छे तेनी ज कहेवाय कव्वाली। सूफी संतोना आशीर्वाद अने संगीतनी परंपराने जीवंत राखती आ कला आजे पण आपणा मनने शांति आपे छे। આજના આપણા ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપણે માણીશું કવ્વાલીના ફિલ્મી ગીતો, જે યુગોથી શ્રોતાઓના હૃદયમાં સ્થાન પામ્યા છે। તો આવો માણીએ કવ્વાલીની આ રૂહાની મહેફિલ। સૌપ્રથમ માણીશું ફિલ્મ દિલ હી તો હૈ। સ્વર આપ્યો છે આશા ભોંસલે, મન્નાડે અને સાથીઓએ। સંગીત છે રોશનનું અને શબ્દો છે સાહિર લુધિયાનવીના।

કવ્વાલી એ ભારતીય ઉપખંડના સૂફી સંતોનું ભક્તિ સંગીત છે, જેનો ઉદ્ભવ અરબી શબ્દ કૌલ પરથી થયો છે. કવ્વાલ એટલે જે પાઠ કરે તે, અને કવ્વાલી એટલે ભક્તિ સંગીતનું પ્રદર્શન. તેમાં સાધનો હોય છે હાર્મોનિયમ, તબલા અને ઢોલક. કલાકારો જમીન પર બે હરોળમાં બેસે છે, જેમાં મુખ્ય ગાયક આગળ અને કોરસ એટલે કે સાથીદારો પાછળ બેસીને તાળીઓનો સાથ આપે છે. આમાં ભાષાઓ હિન્દુસ્તાની, ફારસી, અરબી તેમજ ગુજરાતી ભાષાના પ્રભાવ સાથે પણ કવ્વાલીઓની રચના જોવા મળે છે. કવ્વાલી વિશે વાત આગળ ચલાવીશું, પણ એ પહેલાં લઈશું એક ફિલ્મી ગીત. ફિલ્મ છે આરઝુ, સ્વર આપ્યો છે આશા ભોંસલે અને મુબારક બેગમ, સંગીત શંકર જયકિશન અને શબ્દ છે હસરત જયપુરીના.

હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ મુગલે આઝમનું. ગાયિકા છે લતા મંગેશકર અને શમશાદ બેગમ, સંગીત નૌશાદનું અને ગીતકાર છે શકીલ બદાયુની.

કવ્વાલીમાં શક્તિશાળી ઉર્જાવાન ગાયનનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય ગાયકના પ્રતિભાવમાં ગાયકોના સમૂહ દ્વારા લયબદ્ધ તાળીઓ વગાડવામાં આવે છે. અરબી શબ્દ કૌલ એટલે કે બોલવું આના પરથી ઉતરી આવેલ તે સૂફીઓના ભક્તિ સંગીતનું એક સ્વરૂપ હતું, જે મૂળ સૂફી સંતોના દરગાહ પર રજૂ કરવામાં આવતું હતું. અમીર ખુસરોને કવ્વાલીના પિતા માનવામાં આવે છે, જેમણે ચિશ્તી સંપ્રદાયના સૂફી સંત તેમના ગુરુ હઝરત નિઝામુદ્દીન ઔલિયા પ્રત્યેના આધ્યાત્મિક પ્રેમને વ્યક્ત કરવા માટે ઘણા ગીતો લખ્યા હતા અને તેમની ગાયન શૈલી પણ બનાવી, જે સામાન્ય રીતે વાદ્ય પ્રસ્તાવનાથી શરૂ થાય છે. કવ્વાલી વિશે હજી આગળ વાત ચાલુ રાખીશું. સમય થયો છે એક ગીતનો. ફિલ્મ છે આરઝુ, સ્વર આશા ભોસલે અને મુબારક બેગમ, સંગીત શંકર જયકિશનનું અને શબ્દરચના છે હસરત જયપુરીની.

કવ્વાલીમાં મુખ્ય સુર હાર્મોનિયમ પર વગાડવામાં આવે છે. ત્યારબાદ મુખ્ય ગાયક પાઠ શૈલીમાં કેટલાક પ્રસ્તાવનાના શ્લોક ગાય છે. મુખ્ય ગીત સમૂહ ગાયકો અને પર્ક્યુશન વાદ્યો દ્વારા હાથથી તાળીઓ વગાડવામાં આવે છે. ગીત ધીમે ધીમે એક ઉચ્ચ સ્તર પર પહોંચે છે જે સમાધિ જેવું વાતાવરણ બનાવે છે. હજુ કવાલી પણ ગાયકો દર વર્ષે દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીનના દરગાહ પર આધ્યાત્મિક ઉત્સાહમાં ગાવાના સન્માન માટે ભેગા થાય છે. શ્રોતા મિત્રો, સમય થયો છે એક ગીતનું. ફિલ્મ છે બરસાત કી રાત. સ્વર મન્નાડે, મોહમ્મદ રફી, એસ ટી બાતિશ અને સુધા મલ્હોત્રા. સંગીત આપ્યું છે રોશને અને ગીતકાર છે સાહિર લુધિયાનવી.

શ્રોતા મિત્રો, કવ્વાલીના આ સૂફી અને મધુર ફિલ્મોના ગીતો સાથે જ આપણો આજનો કાર્યક્રમ અહીં વિરામ લે છે. આકાશવાણી સાથે જોડાયેલા રહો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે માણીશું બરાબર 10 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ છાયા ગીત.

0: operations amid warnings of further flooding in downstream districts. Indian judoka Asmita Day and Harsh Singh created history by winning judo gold medals for the first time in Commonwealth Games today. Asmita Day clinched country's first ever Commonwealth Games judo gold, defeating Canada's Heidi Quach 2-1 in the women's 48kg final. Following closely, Harsh Singh kept India's golden momentum alive. He clinched the men's 60kg title, defeating Australia's Joshua Cartes in the final. Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have congratulated Asmita Day and Harsh Singh on their gold medal victories. And that is the end of this news bulletin.
1: Okay. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 11:10 થઈ છે. અમારી આજની પ્રસારણ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આવતીકાલે સવારે બરાબર 5:53. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.